0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યના દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા યોગ્ય નીતિ નક્કી કરવા ઉચ્ચકક્ષાની સમિતિની રચના. ગાંધીનગર ખાતે 16મી સિડસ્કોન વાર્ષિક પરિષદનો પ્રારંભ. ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ. સ્ટેટ મોનિટરિંગ સેલના વડા ગગનદીપે સ્થિતિની સમીક્ષા કરી. જામનગરમાં એલસીબી દ્વારા ગેરકાયદે હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ. અને અમદાવાદમાં ચાલી રહેલી અંડર 18 પુરૂષોની એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં આજે ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે ફાઇનલ મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા યોગ્ય નીતિ નક્કી કરવા ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરી છે. 5 સભ્યોની આ સમિતિના અધ્યક્ષ મુખ્ય સચિવ રહેશે. આ સમિતિ દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા યોગ્ય નીતિ શું હોઈ શકે અને તેના અમલ માટે કયા પગલાં જરૂરી રહેશે તે અંગે ભલામણ રજૂ કરશે. અન્ય રાજ્યોની નીતિઓ, કાયદાકીય જોગવાઈઓ અને અદાલતી ચુકાદાઓના આધારે બઢતીમાં અનામતની ટકાવારી નક્કી કરવા મહત્વના મુદ્દાઓ અંગે સમિતિ અભ્યાસ કરશે. આ સાથે જ સમિતિને જરૂર જણાય ત્યારે કોઈપણ વિભાગ અને કચેરી પાસેથી જરૂરી માહિતી અને અભિપ્રાય મેળવવાની સત્તા પણ અપાઈ છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે 16મી સિડસ્કોનની 4 દિવસીય વાર્ષિક પરિષદનો પ્રારંભ કરાયો છે. આ પરિષદમાં દેશભરના ચેપી રોગોના તબીબો ઉપસ્થિત રહી વર્ષ દરમિયાન થયેલા સંશોધનો રજૂ કરશે. ઉપરાંત ટીબી, એઇડ્સ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટથી થતા ફેલાતા ચેપ અને એન્ટીબાયોટિક્સના વધુ પડતા ઉપયોગ અંગે ચર્ચા કરાશે. આ સાથે મેડિકલ ક્ષેત્રમાં એઆઈના ઉપયોગ અંગે પણ ચર્ચા કરાશે.
1: હું સિડસ્કોનના આયોજક બધાને હું અભિનંદન પાઠવું છું જેણે આવી મહત્વની કોન્ફરન્સ ગુજરાત ગાંધીનગર ખાતે રાખી છે અને એમની જાગૃતતા, એમનું સંશોધન એ અન્ય દેશો, અન્ય રાજ્યોની અંદર જશે, જેથી કરીને ભારતની અંદર આ જે એન્ટીબાયોટિક દવાનો ધૂમ ઉપયોગ છે એને રોક લગાવી અને એમની સાઈડ ઇફેક્ટ આપણે ઘટાડી શકીશું.
0: ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીના વડા ગગનદીપ ગંભીરે ગઈકાલે સ્થાનિક પોલીસ અને એસએમસીની ટીમ સાથે સ્થિતિની સમીક્ષા કરી. તેમણે સમગ્ર ઘટનાક્રમ, હાલની પરિસ્થિતિ અને અત્યાર સુધી થયેલી કાર્યવાહી અંગે વિગતવાર ચર્ચા કરી. ઘટનાના મૂળ સુધી પહોંચવા જુદી જુદી ટીમો બનાવીને તપાસનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કુલ મૃત્યુઆંક 11 થયો છે. 8 દર્દી હજી સારવાર હેઠળ છે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ભાવનગરમાં સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ નકલી દારૂના સેવનથી આરોગ્ય કથળતા સારવાર લઈ રહેલા લોકોની રૂબરૂ મુલાકાત લીધી. સારવાર હેઠળના દર્દીઓની સ્થિતિ જાણ્યા બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસની માંગણી કરી હતી. ગુજરાત વિધાનસભામાં 2 દિવસીય યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. પહેલા દિવસે યોજાયેલી મોક પાર્લામેન્ટ એટલે કે પ્રાયોગિક સંસદમાં ધોરણ 9-12ના 160 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. યંગ ઇન્ડિયન્સ ચેપ્ટરના સહસંચાલક બીજલ દેસાઈએ આ અંગે વધુ માહિતી આપી.
2: 3 સ્ટેટ્સ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ઓર ગુજરાત, ઓર ઉસમે સે 10 સિટીઝ મેં સે બચ્ચે આયે હૈ અભી.

0: 160 से ज्यादा बच्चे हैं जो 2 दिन पूरे पार्लियामेंट्री इश्यूज, जो अपनी नेशनल पॉलिसीज जो है उसके साथ जुड़े हुए जो भी टॉपिक्स है उसके ऊपर चर्चा करेंगे. वो लोग बिहेव करेंगे लाइक एन एक्चुअल पार्लियामेंट, एंड उस पे उनको जज किया जाएगा और ये उनको एक बेहतर सिटीजन बनने के लिए एंकरेज करेगा.
1: જામનગર માં સ્થાનિક ગુના શાખા એલસીબી એ ગેરકાયદે હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે 3 ગેરકાયદે હથિયારો અને 7 કારતૂસ સહિત 65,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વધુ માહિતી આપી.
2: और ये जो अक्यूज है उसके खिलाफ सिटी ए डिवीजन पुलिस स्टेशन जामनगर के में एफआईआर दर्ज की गया और आगे का इन्वेस्टिगेशन चालू है. इसमें जो प्रोक्योरमेंट जहाँ से किया गया था, जिनके नाम है जोखन यादव और सुशील कुमार यादव शाह, दोनों बिहार के रहने वाले हैं, जिसके खिलाफ की पुलिस आगे की कार्यवाही करेगी.
1: ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ ગઈકાલે જૂનાગઢ સંગ્રહાલયની નવસર્જન પામેલી તાજ મંઝિલ ઇમારતનું લોકાર્પણ કર્યું. આ સંગ્રહાલયની મરામતની કામગીરીમાં 2,14,00,000 ખર્ચ થયો હતો અને કામગીરી 3 માસમાં જ પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા 1 વર્ષથી બંધ સંગ્રહાલયનું સમારકામ પૂર્ણ થતાં જાહેર જનતા માટે પુનઃ ખુલ્લું મુકાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @newsunderscore_abadને ફોલો કરશો. અરવલ્લી જિલ્લામાં 76મા વન મહોત્સવની મેઘરજ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. વન મહોત્સવમાં આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે લાભાર્થીઓને ચેક, પ્રશસ્તિપત્ર અને પ્રમાણપત્રનું વિતરણ કરાયું. વન મહોત્સવના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન અંગે જનજાગૃતિ કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આગામી તહેવારોને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી માટે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બેઠક બાદ સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. એલસીબી ગીર સોમનાથના પીઆઈ એમકે વણારકાએ વધુ માહિતી આપી.
3: તો આગામી સમયમાં જે આ ફિશિંગની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે, જેને ધ્યાને રાખી અને ટોકન સાથે જવું, ટોકન વગરની બોટો છે એના વિરુદ્ધ કેસ કરવામાં આવશે તે અંગેની માહિતી, દરિયામાં કોઈ પણ અવાવરી વસ્તુ કે કોઈ અવાવરી બોટ મળી આવે તે અંગેની જાણ છે સ્થાનિક પોલીસને કરવામાં આવે, આ બાબતથી તેઓને માહિતગાર કરવામાં આવે.
1: છોટાઉદેપુરના ક્વાંટ ખાતે મેગા ડિમોલ્યુશન અંતર્ગત તંત્ર દ્વારા મામલતદાર કચેરીથી નસવાડી ચોકડી સુધીના નડતરરૂપ દબાણો દૂર કરાયા છે. તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરીએ જણાવ્યું કે કાચા પાકા દબાણો દૂર થતા રસ્તા ખુલ્લા થયા છે.
4: કવાંટ ગ્રામ પંચાયતની અંદર મેઇન રોડની આજુબાજુ જે દબાણો હતા એને 40 જેવા દબાણો અત્યારે દૂર કરવામાં આવે છે. બીજા એક દબાણો છે એને પણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે અને બજારની અંદર પણ જે અમુક દબાણો છે એને 1-2 દિવસ પછી એને સામૂહિક રીતે ગ્રામ પંચાયત દ્વારા ક્લિયર કરી અને એમને જગ્યા આપી અને પછી એને દૂર કરવામાં આવશે.
1: પંચમહાલની કૃષિકા કગરાણા અને તેના સહ અધ્યાયીઓએ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં સંસ્કૃત વિભાગનું પ્રતિનિધિત્વ કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. વડોદરામાં ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલી સ્પર્ધામાં આ વિદ્યાર્થીઓએ જયતુ જનની સંસ્કૃત ગીત રજૂ કર્યું હતું. અમદાવાદમાં ચાલી રહેલી અંડર 18 પુરૂષ એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. સેમીફાઇનલમાં ચીને ન્યૂઝીલેન્ડને 79-66 રનથી હરાવી 12 વર્ષ બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ કોરિયાને 111-74થી પરાજય આપ્યો હતો. અમદાવાદના વીર સાવરકર સ્ટેડિયમમાં 7:30 આ ફાઇનલ મેચ રમાશે. તે પહેલા 4:30 વાગ્યાથી ન્યૂઝીલેન્ડ અને કોરિયા વચ્ચે કાંસ્ય ચંદ્રક માટે મુકાબલો થશે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં યોજાયેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં રાજ્યના વિવાન દવેએ અંડર 17 બોયઝ સિંગલ્સનો ખિતાબ જીત્યો. વિવાને ફાઇનલમાં કર્ણાટકના અથર્વ નવરંગનને ભારે રોમાંચક મુકાબલા બાદ 3-2થી હરાવ્યો હતો. ભારતીય રેલવેએ મુંબઈ નજીક જવાહરલાલ નહેરુ બંદરથી વડોદરા ડિવિઝનના વર્ણાવા સુધી પહેલી ડબલ સ્ટેક લાંબા અંતરની કન્ટેનર ટ્રેન ચલાવી લગભગ 442 કિલોમીટરનું અંતર કાપી આ ટ્રેન ગઈકાલે વડોદરા પહોંચી હતી. આ ટ્રેન કાર્યરત થવાથી માલવાહક ટર્મિનલ્સમાંથી એક જ ટ્રેનમાં મોટા જથ્થામાં પરિવહન કરીને કન્ટેનર ખાલી કરાવવાની કામગીરીમાં નોંધપાત્ર મદદ મળશે. રાજ્ય પોલીસની સી ટીમે ગઈકાલે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ નિમિત્તે રાજ્યવ્યાપી આઉટરીચ પહેલના ભાગરૂપે રાજ્યભરના 2300થી વધુ વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લઈ તેમને ઉપલબ્ધ સહાય અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. આ પહેલ વરિષ્ઠ નાગરિકો સાથે સીધી

0: વાતચીત પર કેન્દ્રિત હતી. પાટણ, રાજકોટ, ભુજ અને ભાવનગરના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર તથા તમામ જિલ્લામાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાશે. તે અંતર્ગત સવારે 9 થી 12 વાગ્યા સુધી અવકાશ પ્રશ્નોત્તરી યોજાશે. કોડીનાર ખાતે ફળ, શાકભાજી અને કઠોળ પાકોમાં મૂલ્યવર્ધનની તાલીમનું આયોજન કરાયું. બચત મંડળના મહિલા સભ્યોએ આર્થિક રીતે સક્ષમ કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ તાલીમમાં મહિલા બચત મંડળના 32 સભ્યો જોડાયા હતા. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા યોગ્ય નીતિ નક્કી કરવા ઉચ્ચકક્ષાની સમિતિની રચના. ગાંધીનગર ખાતે 16મી સિડસ્કોન્સ વાર્ષિક પરિષદનો પ્રારંભ. ભાવનગરમાં લઠ્ઠકાંડની ઘટના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ. સ્ટેટ મોનિટરિંગ સેલના વડા ગગનદીપે સ્થિતિની સમીક્ષા કરી. જામનગરમાં એલસીબી દ્વારા ગેરકાયદે હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ. અને અમદાવાદમાં ચાલી રહેલી અંડર 18 પુરુષોની એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં આજે ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે ફાઇનલ મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: दर्शकों का दिल जीतने वाले अभिनेता, थिएटर आर्टिस्ट, कहानीकार और डबिंग आर्टिस्ट जॉय सेन गुप्ता.
2: जब आप कैमरे के सामने अभिनय करते हैं तो कैमरा बहुत कुछ पकड़ लेती है आपकी शक्ल में, आपकी आंखों में. तो आपको वाचक अभिनय करने की भी जरूरत नहीं है. अगर आप साइलेंट अभिनय भी करते हैं तो कैमरा पकड़ लेती है.
1: आवाज, अभिनय और अनुभव से जुड़ी एक खास मुलाकात जॉय सेन गुप्ता के साथ 26 अगस्त आज के मेहमान ठीक 4 बजे विविध भारती पर.

0: કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જેપી નડ્ડાએ ચાલુ ખરીફ અને આગામી રવિ ઋતુઓ માટે ખાતર વિભાગની તૈયારીઓની સમીક્ષા કરી. 70થી વધુ બ્રિટિશ સાંસદોએ યુએન સેક્રેટરી જનરલને પત્ર લખીને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં બગડતી પરિસ્થિતિ પર હસ્તક્ષેપ કરવા વિનંતી કરી અને અમદાવાદમાં ચાલી રહેલી અંડર 18 પુરૂષ એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે ફાઇનલ મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં ગઈકાલે ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ભાજપ પ્રમુખ નીતિન નવીન ઉપરાંત આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષો અને મહામંત્રીઓ સહિત અન્ય લોકોએ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે સંગઠનાત્મક બેઠકો પાર્ટીને મજબૂત બનાવવા અને લોકો સાથે જોડાણને ગાઢ બનાવવાના હેતુથી નવા વિચારો અને દ્રષ્ટિકોણ વિશે હોય છે. અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. નીતિને નવીને માહિતી આપી હતી કે બેઠક દરમિયાન ભાજપે વંદે માતરમના ઐતિહાસિક વારસાના સન્માન અને રક્ષણ અંગે એક ઠરાવ પણ પસાર કર્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે અહિંસા અને શાંતિ ભારતની સંસ્કૃતિનો અભિન્ન અંગ છે અને કોઈએ પણ આ મૂલ્યોને નબળાઈ ન સમજવી જોઈએ. નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શ્રી સિંહે કહ્યું કે રાષ્ટ્રની સુરક્ષા, સાર્વભૌમત્વ અને સન્માનનું રક્ષણ કરવું એ સરકારનું સર્વોચ્ચ કર્તવ્ય છે.
1: अहिंसा का अर्थ केवल इतना ही नहीं है कि किसी को की हत्या मत करो, किसी को मारा नहीं जाना चाहिए. अहिंसा का अर्थ है मन, वचन और कर्म से किसी भी रूप से किसी को पीड़ा न पहुंचाई. अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए. हमारे अहिंसा को गलत मत समझो. अहिंसा और शांति हमारी संस्कृति है.
0: શ્રી સિંહે એમ પણ કહ્યું હતું કે જૈન ધર્મ ભારતની સભ્યતા અને સંસ્કૃતિનું ગૌરવ છે અને નરેન્દ્ર મોદી સરકારે જૈન પરંપરાઓ અને વારસાના સંરક્ષણ અને સંવર્ધનને પ્રાથમિકતા આપી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે કોલકાતામાં ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ અને યંત્ર ઇન્ડિયા લિમિટેડની 5 સુવિધાઓ માટે ગાર્ડન રીચ ખાતે ભૂમિપૂજન સમારોહમાં ભાગ લેશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. શિલાન્યાસ સમારોહ પછી જીઆરએસઈ ભવનમાં એમએસએમઈ સાથે એક વાર્તાલાપ સત્ર યોજાશે. સંરક્ષણ મંત્રી યુવા ભારતી કિરણ ગગન સાથે પૂર્વ બંગાળ એફસી અને મોહન બાગાન સુપર જાયન્ટ વચ્ચે ડ્યુરન્ટ કંપની ફાઇનલ મેચ પણ જોશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી રશિયાની 2 દિવસની સત્તાવાર મુલાકાત લેશે. મંત્રી ભારત રશિયા આંતર સરકારી આયોગના વેપાર, આર્થિક, વૈજ્ઞાનિકી, તકનીકી અને સાંસ્કૃતિક સહયોગના 27મા સત્રની સહઅધ્યક્ષતા કરશે. મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લવરોવને પણ મળશે અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્રષ્ટિકોણનું આદાન પ્રદાન કરશે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે તેમના ગ્રીક સમકક્ષ જ્યોર્ગોસ ગેરા પેટ્રિટીસ સાથે પણ ટેલિફોન પર વાતચીત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે વાતચીત દરમિયાન બંને પક્ષોએ વર્તમાન ભૂ રાજકીય વિકાસ પર ચર્ચા કરી અને સંપર્કમાં રહેવા સંમત થયા. તેમણે ઇજિપ્તના વિદેશમંત્રી બદર અબ્દેલટી સાથે પણ વાતચીત કરી. ડોક્ટર એસ જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું

0: તેઓએ પશ્ચિમ એશિયા અને ગલ્ફની પરિસ્થિતિ પણ ચર્ચા કરી. વિદેશમંત્રીએ ભારત બાંગ્લાદેશ સંબંધો પરસ્પર આધાર પર આધારિત હોવા જોઈએ એવું જણાવ્યું અને નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ભારત બાંગ્લાદેશ સાથેના હિતોના સમન્વય અને પરસ્પર સહયોગ પર આધારિત સકારાત્મક, રચનાત્મક અને પ્રગતિશીલ સંબંધ ઇચ્છે છે. ભારત આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બ્રિક્સ રમતગમત મંત્રીઓની બેઠકનું આયોજન કરશે. આ બેઠકમાં રમતગમતમાં સહયોગ મજબૂત બનાવવા માટે તમામ 11 બ્રિક્સ સભ્ય દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિમંડળોના વડાઓ એકઠા થશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા કરશે અને યુવા બાબતના રાજ્યમંત્રી રક્ષા ખડસે પણ તેમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ચાલુ ખરીફ અને આગામી રવિ ઋતુઓ માટે ખાતર વિભાગની તૈયારીઓની સમીક્ષા કરી. ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠક દરમિયાન ખાતર વિભાગના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. શ્રી નડ્ડાએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ખાતરની પૂરતી સ્થિતિ છે. તેમણે કહ્યું કે ખેડૂતોને ખાતરનો સતત અવિરત પુરવઠો અને સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સિત્તેરથી વધુ બ્રિટિશ સાંસદોએ યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસને પત્ર લખીને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં બગડતી પરિસ્થિતિ પર હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.
1: યે અપીલ પાકિસ્તાન કે કબજે વાલે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની સેના કી ક્રૂર કાર્યવાહીમાં સેંકડો લોકો કી મોત કી ખબર કે બાદ આઈ હૈ. ક્ષેત્રમાં સખ્ત નાકાબંધી, કર્ફ્યુ ઓર સંચાર બંધ હૈ. સાંસદોને કહા કે સ્થિતિ કો નિયંત્રિત કરને, જવાબદેહી તય કરને ઓર શાંતિપૂર્ણ સમાધાન કે લિયે નિરંતર અંતરરાષ્ટ્રીય પ્રયાસ જરૂરી હૈ. સાંસદોને સંયુક્ત રાષ્ટ્ર સે પાકિસ્તાની અધિકારીઓ પર મનમાની ગિરફ્તારીયાં રોકને, ઉચિત કાનૂની પ્રક્રિયા ઓર કાનૂની પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરને તથા સ્વતંત્ર માનવાધિકાર પર્યવેક્ષકો કો ક્ષેત્ર મે પહોંચ દેને કે લિયે દબાવ બનાને કી ભી અપીલ કી હૈ. સમાચાર કક્ષ સે પ્રશાંત કુમાર.
0: અમદાવાદમાં ચાલી રહેલી અંડર 18 પુરૂષ એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. સેમીફાઇનલમાં ચીને ન્યૂઝીલેન્ડને 79-66 હરાવી 12 વર્ષ બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ કોરિયાને 111-74 પરાજય આપ્યો હતો. અમદાવાદના વીર સાવરકર સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી આ ફાઇનલ મેચ રમાશે. તે પહેલા સાંજે 4:30 વાગે ન્યૂઝીલેન્ડ અને કોરિયા વચ્ચે કાંસ્ય ચંદ્રક માટે મુકાબલો ખેલાશે. ક્રિકેટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં બીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ 10 વાગે શરૂ થશે. ભારતે પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને 165 રનથી હરાવતા ભારત હાલ 2 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. સ્લોવાકિયામાં યોજાયેલી U20 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ દેશની જીતમાં વધુ 3 ચંદ્રકો જીત્યા, જેમાં માનસી લાથેરેએ રજત ચંદ્રક અને તન્વી ગુંદેશ, મગદુદમ અને કોમલે કાંસ્ય ચંદ્રક જીત્યા. રમતગમત મંત્રાલયે જાપાનમાં આવતા મહિને શરૂ થનારા એશિયન ગેમ્સમાં 492 સભ્યોની ભારતીય ટીમને મંજૂરી આપી છે. આ ટીમમાં 265 પુરૂષ અને 227 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ વર્ષે એથ્લેટિક્સમાં સૌથી વધુ 73 ખેલાડીઓ ભાગ લેશે. પાનામાના ધ્વજવાળું એક કાર્ગો જહાજ ગઈકાલે બંગાળની ખાડીમાં ડૂબી ગયું, જેમાં ચીની નાગરિકો સહિત 24 ક્રૂ સભ્યો હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત ઓડિશા કિનારાથી લગભગ 240 નોટિકલ માઇલ દૂર થયો હતો. ભારતીય તટરક્ષક દળ અને ભારતીય નૌકાદળે બચાવ કામગીરીમાં 2 લોકોને બચાવી લેવાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે કહ્યું છે કે ભારતે વિશ્વની ફાર્મસી તરીકેની પોતાની ઓળખથી આગળ વધવું જોઈએ અને સંશોધન, નવીનતા અને ઉભરતી ટેકનોલોજીઓ દ્વારા સંચાલિત વિશ્વની પ્રયોગશાળા તરીકે ઉભરી આવવું જોઈએ. તેઓએ અમદાવાદમાં હેલ્થકેરમાં એડવાઇઝિંગ AI થીમ પર IIMA હેલ્થકેર સમિટ 2026ની ત્રીજી આવૃત્તિને સંબોધિત કરી રહ્યા હતા. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના અખબારોમાં અલગ અલગ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશનું મુખ્ય શીર્ષક છે કારનીએ ટ્રેડ મંત્રણા રોકી, ટ્રમ્પે 50% ટેરિફ લગાવી. ગુજરાત સમાચાર લખે છે અલનીનો ગરમી વધારશે, વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થશે. નવગુજરાત સમયની હેડલાઇન છે અનામત હટાવો, આંદોલન, સરકાર સાથે ચર્ચા સંભવ. નીતિ આયોગના અહેવાલને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે દેશના 8.7 કરોડ યુવાનો અભ્યાસ, તાલીમ અને રોજગારથી વંચિત. આ ઉપરાંત ભારત પાણીનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકે, પાકિસ્તાનને ફફડાટ

0: બેઠો અને ધાર્મિક કામોના નામે અડચણો ઉભી ન કરી શકાય પટના હાઇકોર્ટ જેવા અન્ય સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. વિવિધ અખબારોના સ્થાનિક પાને ભાવનગર લઠ્ઠાકાંડ અને નકલી દવાઓના વેચાણ પર દડોરા સહિતના સમાચારો વાંચવા મળી રહ્યા છે.
1: ભારતીય વાયુસેનાએ ઓસ્ટ્રેલિયામાં વ્યાયામ પીચ બ્લેક 2026 અને મલેશિયામાં વ્યાયામ ઉદારા શક્તિ 2026 સહિત બે આંતરરાષ્ટ્રીય ઉડાન કાર્યક્રમમાં સફળતાપૂર્વક ભાગ લીધો. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની આ કવાયતો ભારતીય વાયુસેનાના ઓપરેશનલ ક્ષમતાઓ વધારવા, વ્યૂહાત્મક સંકલન વધારવા અને ભારત પ્રશાંત ક્ષેત્રમાં વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના નવા નિમાયેલા પદાધિકારીઓ સાથે વાતચીત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે અહિંસા અને શાંતિ ભારતની સંસ્કૃતિ, અહિંસાના મૂલ્યને કોઈએ તેની નબળાઈ સમજવાની ભૂલ ન કરે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જે પી નડ્ડાએ ચાલુ ખરીફ અને આગામી રવિ ઋતુઓ માટે ખાતર વિભાગની તૈયારીઓની સમીક્ષા કરી. અને અમદાવાદમાં ચાલી રહેલી અંડર 18 પુરુષ એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે ફાઇનલ મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ચિત્રાલોક, વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
2: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
3: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
4: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार, भारत का गम एक्सपर्ट.
1: चित्रलोक कार्यक्रम आप सुन रहे हैं विविध भारती से. लीजिए अब आपको सुनवाते हैं तुम्हारी सुलू, इस फिल्म का गीत, आवाजें कृष्ण, कविता कृष्ण मूर्ति और शशा तिरुपति की. जावेद अख्तर ने इसे लिखा है और संगीत रिक्रिएशन तनिष्क बागची का.

0: कहते हैं ना, अच्छी धुन का जादू समय का मोहताज नहीं होता, तभी तो एक ही गीत अलग अलग दौर में नए अंदाज के साथ हमारे सामने आता है। और अभी आपने जैसे इस गीत को सुना, ये आपने पुराने अंदाज में भी सुना ही होगा, तो ऐसे गीत हमें पसंद आते ही हैं और पुनः सुनना भी अच्छा ही लगता है। चलिए, इसी के साथ अभी चित्रलोक कार्यक्रम में अब वक्त है एक अंतराल का।
1: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
2: શ્રોતા મિત્રો, આપ એન્જોય કરી રહ્યા છો ધ્વનિ તરંગો વિવિધ ભારતીના સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 9:20 થઈ છે। શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા।
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આ ધ ગ્રેટ। મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
3: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
4: અશોક આ ધ ગ્રેટ ના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
3: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
5: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
3: અકલ્પનીય ડિસ્કાઉન્ટ।
6: અશોક આ ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
0: सुनवाते हैं हेट स्टोरी 3। इस फिल्म का गीत अरमान मलिक और नीति मोहन की आवाजों में, रश्मि विराग ने इसे लिखा है, अमाल मलिक का संगीत।

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ.
2: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
3: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
2: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
4: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ.
5: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે મરાઠી કાર્યક્રમ.

93.9 FM પર આપ છો વિવિધ ભારતી સાથે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ એક હે ફિલ્મ સે. આજની ફિલ્મ છે 1968માં રિલીઝ થયેલી ફિલ્મ શાગીર્દ. આવો સાંભળીએ શાગીર્દ ફિલ્મના ગીતો. ગીતો લખ્યા મજરૂ સુલતાનપુરી અને સંગીત આપ્યું આ ફિલ્મમાં લક્ષ્મીકાંત પ્યારેલાલે. આવી રહ્યું છે શાગીર્દ ફિલ્મનું આ ગીત. તો સો સોંગ છે મોહમ્મદ રફી અને લતા મંગેશકર.

શ્રોતા મિત્રો, શાગિર્દ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરમાં. એક હી ફિલ્મ સેમાં આજની ફિલ્મ છે શાગિર્દ. શાગિર્દ ફિલ્મના બધા ગીતો લખ્યા ગીતકાર મજરૂ સુલતાનપુરી અને સંગીત આપ્યું લક્ષ્મીકાંત પ્યારેલાલે. આવો આ ફિલ્મનું વધુ એક ગીત સાંભળીએ.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: पूजा प्लस, पूजा मॉनसून सेल में आ वर्षे फायदानो वरसाद, मेन्स गार्मेंट पर 50% सुधी डिस्काउंट, पूजा प्लस रावपुरा वडोदरा।
2: वर्क फ्रॉम होम, हाई सैलरी, बस एक क्लिक में, अरे वाह,
3: फसाणी।
4: अजाने लिंक्स पर क्लिक ना करो, आरबीआई कहे छे
5: जानकार बनो, सतर्क रहो।
1: वडनेरकर ज्वेलर्स, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ, વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા। નાઇન્ટી 3.9 FM આપ એન્જોય કરી રહ્યા છો ધ્વનિ તરંગો વિવિધ ભારતીના। શ્રોતા મિત્રો, એક ફિલ્મ સેમાં આવી રહ્યા છે શાગીર્દ ફિલ્મના ગીતો।

દુસા ફિલ્મ રિલીઝ થઈ હતી 1967માં. ફિલ્મનું યાદગાર સંગીત આપ્યું સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલે. યાદગાર ગીતો લખ્યા મજરૂ સુલતાનપુરીએ.

0: શ્રોતા મિત્રો, શાગિર્દ ફિલ્મના ગીતો એક હી ફિલ્મ સે કાર્યક્રમમાં આજે આપે સાંભળ્યા. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
2: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
1: કઈ ઓફર?
2: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
1: બસ એટલું જ?
2: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
1: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
2: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.

સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: 93.9 FM પર શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ વડોદરાનો વારસો.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
2: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે. અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
3: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
4: વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો, પ્રવક્તા રાજેન્દ્ર

શ્રોતા મિત્રો નમસ્કાર, વધુ એક રવિવારની સવાર આવી પહોંચી છે અને હું વડોદરાના વધુ એક વિસ્તારની વાત લઈને આપણી સમક્ષ હાજર છું. મિત્રો, આજે આપણે વાત કરીશું લાડવાળા તથા મોગલવાડાના વિસ્તારોની. વડોદરામાં જ્યારે માત્ર ચાર દરવાજા વચ્ચે જ વસ્તી હતી ત્યારની આ વાત છે. જોકે ચાર દરવાજા બહારના ભાગમાં પણ છૂટી છવાઈ વસ્તી તો હતી જ, પરંતુ વસ્તીનો મોટો ભાગ તો મહદ અંશે ચાર દરવાજાની વચ્ચે જ વસવાટ કરતો હતો. હવે ચાર દરવાજા વચ્ચેના મધ્ય ભાગમાં આવેલી માંડવીની ઇમારતથી લઈને ગેન્ડીગેટ દરવાજા તરફ જતા રસ્તામાં બે મોટા વિસ્તારો આવેલા છે, જે પૈકીનો એક લાડવાડા અને બીજો મોગલવાડા. આ મોગલવાડા નામ પરથી જ એવું જણાય છે કે આ વિસ્તાર મોટે ભાગે મોગલ સમયગાળા દરમિયાન અસ્તિત્વમાં આવ્યો હોવો જોઈએ. સમગ્ર ભારતમાં જ્યારે મોગલ સત્તાનો સૂર્ય સોળે કળાએ ખીલો હતો ત્યારે ગુજરાતમાં પણ મોગલ સુબાઓ તેમના સાથીદારો સાથે આવ્યા હોવા જોઈએ, અને કદાચ વડોદરામાં તેઓ આ સ્થળે જ રહેતા હોવા જોઈએ, અને એમ કાળક્રમે આ સ્થળ મોગલવાડા તરીકે અસ્તિત્વમાં આવ્યું હોવું જોઈએ. હવે આ જ વિસ્તારની પસંદગી મોગલોના વસવાટ માટે થઈ હોવા પાછળ પણ કદાચ ચોક્કસ કારણો હોવા જોઈએ. ઇતિહાસ જોતા એવું જણાય છે કે મોગલ સુબાઓના થાણા આમ તો શહેરમાં ચારે તરફ હતા, પરંતુ આ સ્થળે જ વસવાટ કરવા માટે કદાચ કોઈ લશ્કરી અગત્યતાને પણ ધ્યાને લેવાય હોય તેવું બની શકે. શક્ય છે કે દક્ષિણ અને પૂર્વ તરફના હુમલાઓને ધ્યાનમાં રાખીને આ દિશામાં એક કરતા વધુ દરવાજા અને કોટની મજબૂતાઈ રાખવામાં આવી હોય. મિત્રો, અગાઉના એક હપ્તામાં જ્યારે આપણે ચાર દરવાજાના વિસ્તારની વાત કરી હતી ને, ત્યારે મેં તમને જણાવ્યું હતું કે ગેન્ડીગેટ દરવાજાથી આગળ પણ બીજા બે દરવાજા હતા, જેમાંનો એક ગોયાગેટ અને બીજો બુરહાનપુરી દરવાજો. એ ગોયાગેટ અને બુરહાનપુરી દરવાજા તો અત્યારે નથી, પરંતુ ગોયાગેટ વિસ્તાર અને બુરહાનપુરા, જે હવે બરહાનપુરા તરીકે ઓળખાય છે, તે વિસ્તાર તો આજે છે. ખેર, ગમે તેમ હોય,

પણ આવા હુમલાઓ સમયે સૈનિકો તરત જ દોડી શકે તે માટે જ આ વિસ્તારમાં મુગલ સૈનિકોનો વસવાટ થયો હોવો જોઈએ. અને આમ આ મુગલ લોકોની વસ્તીવાળો ભાગ મુગલવાડા કહેવાયો. આજે તો જો કે એ જગ્યાએ તમામ કોમના લોકો રહે છે, અને છતાંય એ મુગલવાળા વિસ્તારનું નામ ઇતિહાસમાં જળવાઈ રહ્યું છે.

ઇતિહાસમાં જળવાઈ રહ્યું છે. હવે મિત્રો, આ મોગલવાડાની નજીકમાં જ આવેલો છે લાલવાડા. નામ સાંભળતા પ્રથમ વિચાર તો કદાચ એવો જ આવે કે જરૂર અહીં કોઈક લાળ વણિક જ્ઞાતિના લોકો રહેતા હશે અને તેથી જ કદાચ તેનું નામ લાળવાડા પડ્યું હશે. પરંતુ ઇતિહાસ કંઈક બીજી જ હકીકત જણાવે છે. મિત્રો, આ નામકરણનો ઇતિહાસ જાણવા આપણે છેક બાબી નવાબોના રાજ્યકાળ સુધી ઘડિયાળના કાંટાને પાછા ફેરવવા પડશે. હું એ સમયની વાત કરી રહ્યો છું જ્યારે વડોદરામાં બાબી નંબીરાવનો વટ હતો. હવે આ બાબી કુટુંબનો મુખ્ય માણસ તો હતો વડોદરાનો ફોજદાર અને તે અમદાવાદના મોગલ સુબાઓ માટે કામ કરતો. એનું મૂળ કામ હતું વડોદરાનો વહીવટ કરવાનું અને સાથે સાથે વડોદરાની જે કાંઈ ઉપજ આવે તે મોગલ તિજોરીમાં જમા કરાવવાનું પણ તેનું જ કામ. હવે આ આખું બાબી કુટુંબ ભારે મહત્વાકાંક્ષી અને આથી જ વડોદરાનો ફોજદાર અને બાબી કુટુંબનો મોભી એવો શેરખાન બાબી ભારે વટથી વડોદરામાં રહેતો. વળી એને રહેવા માટે મોગલોએ બંધાવેલ ભદ્ર કચેરીનું મહેલ જેવું મોટું મકાન અને વડોદરા જેવું નગર. હવે આ શેરખાન બાબીને એક બહેન હતી, જોકે તે એની પિતરાઈ બહેન હતી અને નામ હતું એનું લાડબીબી. આ લાડબીબી એના નામ પ્રમાણે ભારે લાડકોડમાં ઉછરેલી અને પાછી મહત્વાકાંક્ષી પણ એટલી જ. આ લાડબીબી એ પોતાને રઝિયા સુલતાન માનતી અને લોકોને પણ એમ ઠસાવવા કોશિશ કરતી કે પોતે રઝિયા બેગમના તમામ ગુણો ધરાવે છે. એવી આ લાડબીબીનું લગ્ન પાટણના એક નવાબ સાથે થયેલું. પરંતુ એ અભિમાની અને સત્તા લાલચુ સ્ત્રીને પોતાના પતિ સાથે જરાય બનતું નહોતું અને પરિણામે એ લાડબીબી પાટણ છોડીને વડોદરામાં આવીને વસી. એ વડોદરામાં ઠરીથામ થઈ એટલું જ નહીં, પરંતુ એ પેલા શેરખાન બાબીના દરબારમાં પણ તેનું આગવું સ્થાન જમાવવામાં સફળ રહી. હવે આ લાડબીબીનો માન મરતબો જળવાય અને મોભો સચવાય રહે એ માટે તેની પાસે થોડી ઘણી જાગીર પણ હતી અને તેની એ જાગીરનો વહીવટ કરતા હતા આપણા સુરેશ્વર દેસાઈ, જેના વિશે આપણે અગાઉના હપ્તામાં વાતો કરી ચૂક્યા છે. જોકે સુરેશ્વર દેસાઈ તે સમયે તો સુરેશ્વર દાભાઈ પંડ્યાના નામે ઓળખાતા હતા. મિત્રો, આ લાડબીબી પોતાના પતિને છોડીને વડોદરામાં આવીને સ્થાયી થઈ તે દરમિયાન એક સુથાર વ્યક્તિ તેનો પ્રીતિપાત્ર બની ચૂક્યો હતો અને આ સુથાર પણ પાછો પોતે લાડબીબીની નજીક હોવાનો ગર્વ અનુભવતો. તેને પોતાના સંબંધનો કે પછી આડકતરી રીતે સત્તાનો નશો હતો અને એ નશામાં જ એક દિવસ તેને ન કરવાનું કામ કર્યું. બન્યું એવું કે સત્તાના કેફમાં તેને સુરેશ્વર દેસાઈના કુટુંબની એક વ્યક્તિનું અપમાન કર્યું અને સુરેશ્વર દેસાઈને જ્યારે જાણ થઈ ત્યારે તે ગુસ્સામાં લાલચોળ થઈ ગયા. સુરેશ્વર દેસાઈ માટે તો એમ કહેવાતું કે ઉપર ઈશ્વર છે તો નીચે સુરેશ્વર છે. એવા આ સુરેશ્વર દેસાઈ અપમાન ગળી જાય એવું તો શક્ય જ નહોતું. વળી સુરેશ્વર ભલે લાડબીબીની જાગીરનો વહીવટ કરતા, પણ લાડબીબી કે પછી શેરખાનની શરમ ભરે તેવો તો તેમનો સ્વભાવ પણ નહોતો. અને પછી તો સુરેશ્વર દેસાઈએ પોતાના કુટુંબના સભ્યના અપમાનનો બદલો લીધો અને લહેરીપુરા દરવાજા નજીક ખેલાયેલા એક યુદ્ધમાં પેલા સુથારના પણ રામ રમાડી દીધા. જોકે આ પ્રસંગ પછી સુરેશ્વર દેસાઈનું મન બાબી કુટુંબ પ્રત્યે ખાટું થઈ ગયું અને પછી તેમને દલા પટેલની મદદથી આ બાબી નબીરાઓને વડોદરા છોડવા મજબૂર પણ કર્યા. હવે મૂળ વાત કરીએ તો જે લાડબીબીની વાત આપણે કરી રહ્યા છે તે લાડબીબી અત્યારના આ લાડવાળા વિસ્તારમાં જ રહેતી હતી. એક તરફ મોગલવાળા અને તેની ભરચક વસ્તી, બીજી તરફ ભદ્રનો કિલ્લો અને બાબી સત્તાની હૂંફ. આમ બધી રીતે જોતા લાડબીબી માટે આ સ્થાન ખૂબ જ સલામત હતું. મિત્રો, આ લાડબીબી
જે વિસ્તારમાં

પોતાનો વાડો બાંધીને રહેતી તે વિસ્તાર ધીમે ધીમે લાડબીબીનો વાડો તરીકે ઓળખાતો થયો અને કાળક્રમે તે લાડવાડા તરીકે જાણીતો થયો. હવે આ લાડવાડા વિસ્તારમાં જો તમે પ્રવેશ કરો ને તો પ્રવેશ કરતા જ એક ગલી આવે છે જે ઉઘાડ પગાની ગલી તરીકે ઓળખાય છે. આ નામ કદાચ આપણે ન સાંભળ્યું હોય એવું શક્ય બને, પરંતુ હકીકત છે કે ત્યાંની એ ગલી એ ઉઘાડ પગાની ગલી તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે આ લાડબીબીના વાડામાં પ્રવેશતા પહેલા સામાન્ય માણસોને બહાર પોતાના પગરખા ઉતારીને ઉઘાડા પગે જ અંદર પ્રવેશ મળતો, અને પરિણામે ઉઘાડા પગે ચાલતા લોકોની ગલી એ ઉઘાડ પગાની ગલી તરીકે પ્રખ્યાત થઈ. જો કે બીજી એક લોકવાયકા એવી પણ છે કે આ સ્થળે એક શેઠ પોતે ખૂબ ધનાઢ્ય હોવા છતાં ઉઘાડા પગે જ ચાલતા, અને તેથી તેને ઉઘાડ પગાની ગલી કહેવાય. પરંતુ મિત્રો, આનું કોઈ ઠોસ પ્રમાણ નથી, આ તો માત્ર સત્યથી સૌથી નજીક હોય તેવી લોકવાયકાની વાત છે. ખેર, પછી તો સુરેશ્વર દેસાઈ જેની જાગીરનો વહીવટ કરતા એ લાડબીબીને સુરેશ્વર દેસાઈએ જાતે જ વડોદરા છોડાવ્યું, અને કહેવાય છે કે તે લાડબીબી કપડવંજમાં સ્થાયી થઈ, અને આજે એ લાડબીબીની કબર કપડવંજના દરબારી ચોકમાં મોજૂદ છે. આજે મોગલો નથી, શેરખાન બાબી પણ નથી, તેની પિતરાય બહેન લાડબીબી પણ નથી, અને સુરેશ્વર દેસાઈ પણ નથી. પણ આ બધાના સારા નરસા સંબંધોને પોતાના ભીતરમાં સાચવીને લાડવાડા વિસ્તાર હજુ આજે પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યો છે. નમસ્કાર.

0: વાતોમ
1: આપ સાંભળી રહ્યા હતા વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણ કહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો, પ્રસ્તુતિ કેબી જાડેજા અને પરેશ ગજરે, પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ વડોદરાનો વારસો.
3: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે. અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
4: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
5: આ કાર્યક્રમના પ્રાયોજક હતા સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી કાર્યક્રમ અંતર્ગત નાટક તાપી તટે તાપીદાસ.
6: ઓકે ઓકે ઓકે, ટેક યોર ટાઈમ ટેક યોર ટાઈમ.

0: ठीक ला ला ला
1: वाह वाह वाह सरस गेम ये रंग में लागे छे अरे वाह आजे तो तू कई सूट बूट जरठोसी लिबास में आयो ने કોઈને લગનમાં કે નવજેટમાં જવા નીકળ્યો કે શું?
0: અરે અરે અરે શેઠ, ગઈકાલે આપણી 15મી ઓગસ્ટ નો શુભ દિવસ હતો કે નહીં, તે મેં આ કપડા પહેરેલા એમ મજાના 100% પારસી ડ્રેસ. હા, તે મને થયું કે લાવ આજે એ જ કપડા પહેરીને મારા ટાપીદા શેઠને મળવા જાઉં. 15મી ઓગસ્ટ નો શુભ દિવસ ઉપરાંત બલેવ રક્ષાબંધન નો દિવસ, કેટલા બધા તહેવાર, બસ તેની ખુશાલી તો હજુ મારા દિલમાં છે.
1: પેલી પચી પચી લેંગી
0: લેંગી નહીં લેંગો.
1: આજે શું છે પણ?
0: આજે આજે ખુરશેદ યઝદ એટલે કે સૂર્ય ભગવાન સિંહમાં એટલે કે સૂર્યનું આજે પૂજન કરવાનો દિવસ.
1: હે, બહુ ધર્મિષ્ઠ થઈ ગયો તું હવે. સારું થયું, આજે તો બહુ મજા.

0: લાગે છે, ડગલી કાશ ટોપી પણ મજાની લાલ લાલ લાલ લાલ. સરસ્વતી પેલી તારી લાલ લેંગી નથી પહેરીતી
1: જોશેટા, લેંગી નહીં લેંગો.
0: હવે વાળું લેંગો શું માથાજી કરે, લેંગા ને લેંગીમાં શું ફરક, એક નાની ને એક મોટી. પણ હવે એમ પૂછું કે ગઈકાલે સ્વતંત્ર દિન ગયો તે દિવસે, એટલે કે તે ગઈકાલે શું શું કીધું?
1: ગઈકાલે શું શું કીધું? કરે શું વરી, હવે પેલી બાલ વાર્તામાં આવે જ કે નહીં, તેમ ખધું પીધું ને રાજ કીધું એટલે મજા કીધી.
0: દેશનો આવડો મોટો દિવસ, તે દેશ માટે તે જાત માટે કે બંદગી પ્રાર્થના કે કીધી કે નહીં?
1: હા હા વરી, આવો મોટો આપણા દેશનો દિવસ, તે પારસી ડ્રેસ પહેરી સવારના પોરમાં વાટસ બેરામ ગયો ને પાક દાદા રહુરમઝદ ને બંદગી કરી કે હે દાદા રહુરમઝદ, અમારા ભારત દેશ પર રહેમ નજર રાખજે, એની પર બરકત વરસાવજે, એના દુશ્મનોને એના દોસ્ત બનાવજે, એની ધરતી પર કોઈ ભૂખું નહીં રહે, કોઈ નાગું નહીં રહે, અમારો દેશ જે સંસ્કૃતિથી સભર છે તે બીજા દેશ માટે દાખલારૂપ બને, એટસેટ્રા એટસેટ્રા, એમ બધી દુઆઓ કીધી.
0: બધી એક દુઆ કરીને એટસેટ્રા એટસેટ્રા તો ભૂલી ગયો. ઠીક ઠીક, એટલે આપણે સુધરીએ તો દેશ સુધરે, એમ તો તારી જાતને માટે કે તારી શું ભાવના કીધી?
1: આપણે સુધરીએ તો દેશ સુધરે, બરાબર છે બરાબર છે. અરે મેં ઘણા અનેક કામ કરવાના બધા ઠરાવ કીધા છે, પાયસ રિઝોલ્યુશન.
0: ખાનગી નહીં તો થોડા થોડા પાયસ રેઝોલ્યુશન મને બી તો
1: કેમ કેમ, જરૂર કેમ જરૂર કેમ,
0: બધા જ.
1: અરે બધા જ કેમ, તમારાથી વળી શું છુપું બી છે સેટ? હા
0: મને બી ઠીક લાગે તો હું બી તે પ્રમાણે કરું,
1: જરૂર
0: વર્તન સુધારું. દાખલા તરીકે મેં એવો ઠરાવ કીધો કે હવે કોઈ બી કોઈની ઉપર કોઈ દિવસ ગુસ્સો નહીં કરવો, ક્રોધ નહીં કરવો,
1: ક્રોધ નહીં કરવો. વેરી ગુડ, મને ફાયદો જ છે તેમાં. હા હા સેઠ, હે મેં બી એવા જ બધા પવિત્ર ઠરાવ કીધા છે. હા દાખલા તરીકે મેં એક ઠરાવ એવો કીધો છે કે હવેથી સ્વદેશી જ કપડાં પહેરવા, દાન ચોરીના કપડાં પહેરવાના નહીં. આપણા સુરતની નજીક દરિયો આવ્યો છે કે નહીં, ત્યાં દાનચોરીનો ઘણો માલ ઉતરતો હશે. પણ હવે મેં નક્કી કીધું છે કે ઇટાલિયન કે ઇંગ્લિશ કે કોઈ બી જાતનો પાટલૂનનો પીસ આવે ને તો કોઈ મફત આપે તો બી નહીં લેવાનો.
0: વેરી ગુડ દીકરા, એટલે તે સ્વદેશી વ્રત લીધું.
1: હા સાહેબ, સ્વદેશી વ્રત તો એકદમ નહીં કહેવાય. દાખલા તરીકે ફાઉન્ટેન પેન, આ ઘડિયાળ, પેલું હમણાં પેલું આ ઉચ્ચાર સુધારવાના વાસ્તે ટેપ રેકોર્ડર લાવ્યા છે ને, તે બધું જેને ફોરેન છે, પણ જોકે તે બી મારે નહીં વાપરવું જોઈએ, તો જ સ્વદેશી વ્રત લીધેલું કહેવાય.
0: હા દીકરા, હવે ત્યાં ઘડિયાળ અને પેલું બધું આપણા દેશમાં સજ્જું સજ્જું બધું મળે છે. દીકરા તું જાણે છે કે આપણા દેશમાં મિલનું બી બહુ સરસ કાપડ મળે છે. હવે કોઈ તારો દોસ્ત સરસ ઇટાલિયન પેન પીસ લાવે અને કે આ હિન્દુસ્તાની બનાવટ છે, એમ કે તને પરોવી દે પહેરાવી દે તો.
1: હા પરોવી દે, હું કે બોગલો ઠોરો છું કે એમ પરોવી દે, કપડા પર આપણા દેશની છાપ જોઉં પછી જ કપરું લેવું.
0: વેરી ગુડ વેરી ગુડ. પછી
1: પછી શેઠ જાને બીજો એમ પવિત્ર ઠરાવ કીધો કે હવેથી જુઠ્ઠું બોલવું નહીં.
0: મારા સત્યવાદી હરિશ્ચંદ્ર જેવો એસડી, એટલે હવે તો સાચું જ બોલશે કેમ?
1: યસ ઓફકોર્સ ઓફકોર્સ, સાચું જ.
0: એસડી
1: કઈ કઈ,
0: આજે સવારે તારે તો છૂટા પૈસા નહીં ઉઠા.
1: છૂટા પૈસા નહીં ઉઠા? ઉઠા ને કેમ, તમને જોઈએ જ, હમણાં લાવી આપું.
0: નહીં રે દીકરા, એમ નહીં. તારો ને મારો છાપા વાળો પોઈરો એક જ છે, તે મારે તો બી તે જ છાપા નાખી જાય.
1: હા પણ તેનું શું?
0: તે આજે સવારે એને તારે તો છાપું નાખ્યું, પછી તારી પાસે 7 દિવસના પૈસા માંગ્યા અને તે કીધું કે કાલે લઈ જજે, અત્યારે છૂટા નથી. ખરી વાત?
1: હા હા, તે તમને કઈ ખબર પડી ગઈ?
0: વળી મને તારો બધો સવારનો ડાયલોગ એ કહી ગયો,
1: એનું ખચ્ચર જાય સાલાનું. પણ પણ પણ ટાબી રહેશે એ, મેં એને જરા એમ કહ્યું છૂટા નહીં છે, એને કાલે લઈ જજે, પણ તે કે જુઠ્ઠું નહીં કહેવાય. એ રવિવારનો દિવસ હતો, એમ મજાનું જરા ઢોલિયામાં જાસ્તી વખત પડી રહીએ તો મજાનું લાગે કે નહીં. તે સવારના પોરમાં ઢોલિયા પરથી ઉઠવા નહીં ગમ્યું, તે મેં એને એમ કહ્યું કે છૂટા નથી કાલે લઈ જજે, તે ગેલો અહીંયા આવીને તમારી પાસે બધું બબરી ગયો.
0: અને મેં તારા તરફથી પૈસા આપી બી દીધા, બિચારાને જરૂર પડ્યો હશે.
1: હા અને હવે કાલે પાછો મારી પાસે માગશે?
0: નહીં માગે, બહુ ઓનેસ્ટ પોર્યો છે. સ્કૂલ ફી ના પૈસા ભેગા કરવા માટે છાપા વેચવાનો ધંધો કરે છે. પણ વાત એમ છે, તું કાલે વ્રત લે છે અને આજે સવારે જુઠ્ઠું બોલે છે. વેરી બેડ વેરી બેડ
1: વેરી બેડ વેરી બેડ. પણ શેઠ, આજનું બોલેલું એવું એકદમ જુઠ્ઠું તો નહીં જ કહેવાય. જો દાખલા તરીકે તમને ગરમી નહીં લાગતી હોય, હા, અને મને પંખો જોઈતો હોય, તો તમે એમ કહેશો કે બહુ ઠંડક છે બહુ ઠંડક છે, ને હું એમ કહેવાશ બાપ રે બહુ ગરમી છે બહુ ગરમી છે, તો આપણે બે જણા જુઠ્ઠું બોલીએ એમ કહેવાય?
0: કાન પકડવાની વાત, તારી વાતમાં આમાં કઈક વજુદ લાગે છે. તું બી હવે બીજો એરિસ્ટોટલ

0: પરસી પોલીસ જેવું થઈ જવાનું.
1: પરસી પોલીસ? અરે શેઠ, પરસી પોલીસ તો શહેરનું નામ છે.
0: બહુ સારું હોય, મતલબ બધો ઇતિહાસનો જાણકાર તે જાણે, હવે શું મોટો જાણે કે તે શું ટીચર શું ઠરાવતી પરસી પોલીસ.
1: સમજી ગયો સમજી ગયો. વાર વાર વાર, આ પવિત્ર દિવસનો પહેલો ઠરાવ જાઓ સ્વદેશી પહેરવું, બીજો ઠરાવ જુઠ્ઠું નહીં બોલવું, ને ત્રીજો ઠરાવ બને ત્યાં સુધી અહિંસક રહેવું. અહિંસક રહેવું એટલે કે એમ જરા જરામાં ગુસ્સે થઈ નલ્લા મોટાને કે નોકર ચાકરને એમ ટપ દઈને તમાચો નહીં મારી દેવાનો. શરીર પર મચ્છર બેઠું હોય તે મલ્લું રહીને ઉડારી મૂકવાનું, પણ ટપ દઈને મારી નહીં નાખવાનું. એમ પિંજરામાં ઉડર પકડાયો હોય તો દૂર વેર જઈને છોડી આવવાનો, પણ મારી નહીં નાખવાનો, એવું બધું. આશીર્વાદ આપો. મેં તમને શું કહ્યું કે બને ત્રણ વેર અહિંસક રહેવાનું.
0: દીકરા એસડી,
1: હા,
0: ઘેરમાં આમલેટ ટોટો બનાવે નહીં, પેલી ઈંડાની અખોડી.
1: ઈંડાની વાત પર આવ્યા કેમ તમે? પણ વેજીટેરિયન બી ઈંડા મળે છે હશે તેની બનાવવાની. ગોસ મચ્છી બી ધીમે ધીમે હું હવે છોડી દેવા. તમે મને દાગાવી ના નાખતા. આઈ એમ, યુ નો, આઈ એમ વેરી મક્કમ નાઉ.
0: આગળ ચાલો, આગળ ચાલો. બીજો કઈ પવિત્ર ઠરાવ કીધો?
1: હા, બીજો બી ઓરી પવિત્ર ઠરાવ કીધો, મારી જાતને સુધારવા, કે કોઈ બી ડરો લોટરી ભરવી નહીં.
0: કેમ લાગતી નથી એટલે? પણ દીકરા લોટરી ભરવો એમાં કઈ પાપ નથી.
1: નહીં, પાપ જ વરી, પાપ જ. તાપીદા શેઠ, તે દિવસે તમે જ વરી મને સમજાવતા હતા ને કે લોટરી ભરવા પાછળ લોભનો મહા અવગુણ પેઢો પરેલો છે, લોભ કરવો પાપ છે, ને પાપ હવેથી નહીં. કેટલા બધા પવિત્ર ઠરાવ શેઠ એટ આ ટાઈમ કીધા. તમે જાણો જ, સ્વદેશી વાપરવું, જુઠ્ઠું બોલવું નહીં, અહિંસક બનવું, લોટરી નહીં ભરવાની. બસ હવે આશીર્વાદ આપો કે આ બધા ઠરાવ હું પાલી શકું.
0: હા મારા દીકરા, તારા દરેક શુભ કામમાં મારા આશીર્વાદ છે. પણ તું હવે ક્રિકેટ બી નહીં રમશે કે?
1: ક્રિકેટ કાય? મારા ઠરાવને ને ક્રિકેટને શું લાગે વર્ગે?
0: તું તારે મુલ્લાની ટીમનો કેપ્ટન ખરો કે નહીં?
1: હોસ તો વરી બની બેઠેલો કેપ્ટન. આ રવિવારે જ તો મેચ છે.
0: તે તું સામેવાળા ટીમના કેપ્ટનની સાથે છાપ કાટો કરવા ઉભો રહેવાનો કે નહીં?
1: હોવરી, હું મારી ટીમનો કેપ્ટન, સામેવાળો મારો રૂસી કેપ્ટન. હા, તે છાપ કાંટો કાટો કરવો જ પડે ને, કે ડાવ કોણ પહેલો લે તે કેમ માલમ પડે. હા,
0: તે એ છાપ કાંટો કરે તે જુગાર કે લોટરી નહીં કહેવાય? એ નસીબ અજમાવાનું નહીં કહેવાય દીકરા?
1: તમે ઘણું જીનનું કાંટવા બેઠા. હા, એમ તો આપણે બજારે જઈએ ને બે ત્રણ જાતના શાક દુકાનની ઉપર જોઈએ તો તેમાં બી બે મંટો થાય કે નહીં, કે આ શાક લેવું કે પેલું શાક લેવું. હા, ને પછી કોઈ બી એક લઈએ તો શું લોટરી લાગેલી કહેવાય? એ નો નો, આઈ ડોન્ટ એગ્રી વિથ યુ. બીજો ઠરાવ કેવું સાહેબ? હા, કે બીજો ઠરાવમાં શું કીધું? હા, છલ કપટ કરવું નહીં.
0: હા,
1: છલ કપટ કરવું નહીં. જો કે હું ખાસ એમ બી નથી કરતો, હશે તમે જાણો છો, પણ ઠરાવ એવો કીધો એટલે પેલું મન મક્કમ રહે.
0: ભાઈ, તો જૂઠું નહીં બોલવું, એમાં બધું કપટ નહીં, લોભ નહીં, ગુસ્સણી એમાં આવી ગયું બધું.
1: નહીં શેઠ, ડમ તો કદી બી નહીં, જે છે તે છે. નો ડંભ, નો હિપોક્રસી, કદી નહીં.
0: વેરી ગુડ, વેરી ગુડ. પછી બીજો શું ઠરાવ કીધો?
1: બીજા બી ઠરાવ. હા શેઠ, આ જરા નલ્લા નલ્લા ઠરાવ. આ આપણા લોકો છે ને તે કેટલી નલ્લી નલ્લી બાબતમાં બહુ ભૂલ કરે છે. જો હું તમને સમજાવું, દાખલા તરીકે પહેલે કે બીજે મારેથી ઠૂંકે, કચરો નાખે, ગંદુ પાણી નાખે, ને નીચે રસ્તા પર કોઈ આવે જાય તેનો કમબખત વિચાર જ નહીં કરે. એટલે મેં મારા આખા ફેમિલી સાથે એવો ઠરાવ કીધો કે હું કદી કરવું નહીં.
0: વેરી ગુડ.
1: કેટલા બધા પવિત્ર ઠરાવ નહીં છે?
0: વેરી ગુડ. મારો દીકરો સુધરી જવાનો, 100% જેન્ટલમેન. મારો દીકરા, રિલે ફાસ્ટ બિલેસ ફાસ્ટ ટમેટો નથી પડ્યો ને?
1: રિલે ફાસ્ટ, રિલે ઉપવાસ? નહીં નહીં નહીં નહીં, જરા બી નહીં, જરા બી નહીં શેઠ. એ તો છેતરપિંડી, એ તો કપટમાં આવે. હા, તે તો દેખાડો કરવામાં આવી જાય. હા, ને એમાં દંભ બી આવે. હા, એટલે રીલે ફાસ્ટ ની તો મારી આગળ વાત જ ના કરે. જો ફાસ્ટ કરવો હોય ને તો ચોખ્ખો ફાસ્ટ, પાણી બી નહીં, ફ્રૂટ બી નહીં, ને નારંગીનો રસ બી નહીં, પાછલે બંને થી ભોના બી નહીં. ફાસ્ટ એટલે ફાસ્ટ. હા, એમાં મોનામાં અનાજ નો દાનો નહીં અને પાણીનું ટીપું નહીં.
0: દીકરા, જિંદગી ખતમ થઈ જાય
1: તો થઈ જાય, થઈ જાય. એનું જ નામ ફાસ્ટ ને ઉપવાસ કહેવાય. પણ શેઠ, મેં કોઈ બી જાતનો ઉપવાસ કરવાનો ઠરાવ નથી કીધો. હા, કેમ કે તમે જ કહેતા હતા કે એમાં તો સંભેના માનસ પર જબરજસ્તી કરવાની ભાવના છે.
0: એટલે
1: નહીં સમજ્યા? આપણી મરજી આપણી ઈચ્છા સમયના માણસ પર જબરજસ્તી કરીને અમલમાં મૂકવા માંગીએ છીએ, એક જાતનું દબાણ.

0: फोर्स ए इमोरल कहवाय ने.
1: वाह शाबाश दीकरा, तुने अभिनंदन.
0: थैंक यू वेरी मच महाराज सर.
1: बीजा ठराव कि
0: કેટલા ઠરાવ હવે કેટલા ઠરાવ કર્યા કરું, પછી તો એટલા બધા ઠરાવ કરું તો સાધુ સંતમાન ને મારામાં કઈ ફેર જ નહીં રહે. હવે આટલા તો પાલવા દેવ, તેમાં સફળ થયા તો આવતી 15 ઓગસ્ટે બીજા ઠોરા પવિત્ર ઠરાવ કરશું, કેમ બરાબર ને સેઠ?
1: બરાબર બરાબર દીકરા બરાબર.
0: એ સીટ સીટ સીટ સીટ સીટ ઉભર. એક ઠરાવ બીજો યાદ આવ્યો, યાદ આવ્યો. એમ એવો ઠરાવ કીધો કે નેક નજર રાખે, દાનત સાફ રાખવી, દાનત પાક રાખવી.
1: એટલે એટલે
0: વાવા કરો નહીં, એટલે પાછું પૂછો. એટલે એમ કે કોઈ બી ઓળખીતાની ચડતી થાય, બઢતી થાય તો ખુશ થવું. હા, એને ઘેર ધારો કે સુજી કેરીનો ટોપલો આવે, હા, તો આપણે એમ બધું દિલગીર નહીં થઈ જવાનું. અરે રે રે રે રે રે, એને પણ કેવી મજાની કેરી ચૂસતો હશે ને, આપણે તો રહી ગયા એમ મન નહીં બગાડવાનું, ખરું ને? ખુશ થવાનું.
1: શાબાશ દીકરા, શાબાશ. તારી માફક બધા જ જો આવા ઠરાવ પસાર કરે તો આખો હિન્દુસ્તાન સુધરી જાય અને રામ રાજ આવી જાય.
0: ખુડાચે સેઠ, ખુડાચે સેઠ, બધું સારું થશે, આપણો દેશ દુનિયામાં જરૂર નામ કરશે સેઠ. આમીન.
2: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા નાટક તાપી તટે તાપીદાસ. આ પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

93.9 FM પર આપ સાંભળી રહ્યા છો આપની પોતાની રેડિયો ચેનલ વિવિધ ભારતી. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મી ગીતો ફિલ્મ સંગીતમાં. હર હર મેદાન ફતે સંજુ ફિલ્મનું આ ગીત છે, સુખવિંદર સિંહના સ્વરમાં, શેખર અસ્તિત્વના શબ્દો અને વિક્રમ મોન્ટરોઝનું સંગીત. Thank you.

વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

શ્રોતા મિત્રો, આપ એન્જોય કરી રહ્યા છો ફિલ્મી ગીતો ફિલ્મ સંગીતમાં. દોસ્તો, આજે છે 23 ઓગસ્ટ, એટલે કે રાષ્ટ્રીય અવકાશ દિવસ, નેશનલ સ્પેસ ડે. ભારતમાં દર વર્ષે 23 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે 2023માં ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતર્યું હતું. આ મોટી સિદ્ધિની યાદમાં આ દિવસ જાહેર કરાયો છે.

0: દોસ્તો, નિર્જા ફિલ્મનું આ ગીત હમણાં આપે સાંભળ્યું કવિતા શેઠના સ્વરમાં. શબ્દો હતા પ્રસૂન જોશીના અને કમ્પોઝ કર્યું હતું વિશાલ ખુરાનાએ.
1: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
2: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
1: કઈ ઓફર?
2: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
1: બસ એટલું જ?
2: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
1: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
2: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા. શ્રોતા મિત્રો, આપણી વાત ચાલી રહી હતી 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ વિશે. આ દિવસનું મહત્વ શું છે? તો આ દિવસે ભારતને ઐતિહાસિક સફળતા મળી. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો વિશ્વનો પહેલો દેશ બન્યો. આ દિવસને સેલિબ્રેટ કરવાનું એક બીજું હેતુ એ પણ છે કે આજની યુવા પેઢીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રૂચિ વધે અને વધારે ને વધારે યુવાઓ સંશોધન તરફ વધે, એ આ દિવસનો મહત્વ છે. આ દિવસ ઇસરોનું ગૌરવ છે. આ દિવસ ભારતીય વૈજ્ઞાનિકો અને ઇસરોની મહેનતને સન્માન આપે છે. ફિલ્મ સંગીતમાં આવો સાંભળીએ આ ગીત.

આવી રહ્યું છે મેરી કોમ ફિલ્મનું ગીત વિશાલ દાદલાનીના સ્વરમાં. સોંગના શબ્દો લખ્યા છે પ્રશાંત ઇંગોલે, કમ્પોઝ બાય શશી સુમન.

અરિજિત સિંહના વોઇસમાં આ ગીત હતું, અને આ સાથે જ ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. મિત્રો, આજે છે નેશનલ સ્પેસ ડે. આ દિવસ ઉજવવાનો હેતુ એ છે કે યુવા પેઢીમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યે ઇન્ટરેસ્ટ વધે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં સાયન્સ સિટી, શૈક્ષણિક સંસ્થાઓ અને ઇસરો દ્વારા વિવિધ વિજ્ઞાન પ્રદર્શનો, ક્વિઝ અને કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવે છે. અવકાશ ક્ષેત્રે ભારતના યોગદાન અને વૈશ્વિક નેતૃત્વને બિરદાવવામાં આવે છે. આપ સૌને પણ રાષ્ટ્રીય અવકાશ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
1: आपको सुनवाने वाले हैं, आइए सुनते हैं मोहम्मद रफी की आवाज में ये गीत फिल्म एन इवनिंग इन पेरिस.

0: वचन फिल्म का गीत आप सुन रहे थे, आशा भोसले की आवाज, रवि का संगीत। यही हमने सवाल आपसे पूछा था, आपने बिल्कुल सही जवाब दिया। हमारे एक साथी ने तो ये भी बताया कि ये गीत गीता बाली पर फिल्माया गया है, और हमारे साथी ने आशा भोसले की आवाज को भी सही पहचाना। चांद वही है, आसमान भी वही है, बस उसे देखने का वो बचपन कहीं खो गया है। पहले वो दूर होकर भी अपना सा लगता है, अब पास होकर भी दिल तन्हा सा।
1: आकाशवाणी समाचार, बकुला परमार वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र મોદીએ કહ્યું કે અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સે સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો છે। અવકાશ ક્ષેત્રના સીઈઓને મજબૂત અવકાશ ઇકોસિસ્ટમ બનાવવા આહવાન કર્યું। કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અવકાશ ટેકનોલોજી મુખ્ય ભૂમિકા ભજવશે। અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરીથી હોર્મુઝ સ્ટ્રેટને નવો અમેરિકી પ્રદેશ દર્શાવતી છબી મૂકતા અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો। કેનેડા અમેરિકા સામે જવાબી ટેરિફ લાદશે, પ્રધાનમંત્રી માર્ક કાર્નીનું નિવેદન। અને FIH હોકી વિશ્વકપમાં આજે ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો। દેશ આજે રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવી રહ્યો છે। વર્ષ 2023માં આ દિવસે ચંદ્રયાન 3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સફળ લેન્ડિંગ કર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે નાગરિકો અને વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી છે। સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરતા તેમણે કહ્યું કે ભારત નવી વૈશ્વિક વ્યવસ્થામાં તેના અવકાશ ક્ષેત્રનો સતત વિસ્તાર કરી રહ્યું છે।

0: लोगों तक पहुंचाने में स्पेस सेक्टर की भूमिका बहुत बड़ी है।
1: भारत का युवा आज उन क्षेत्रों में काम कर रहा है जिनकी कुछ साल पहले कल्पना भी संभव नहीं थी। भारत का प्राइवेट स्पेस टैलेंट पूरी दुनिया में अपनी अलग पहचान बना रहा है।
2: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને રાષ્ટ્રીય અવકાશ દિવસની શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અવકાશ સંશોધનમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓ દેશની વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા, નવીનતાની ભાવના અને જ્ઞાનની સીમાઓને આગળ વધારવાના દ્રઢ નિશ્ચયનો પુરાવો છે। રાષ્ટ્રીય અવકાશ દિવસ પર કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ચંદ્રયાન 3 ના

0: દક્ષિણ ધ્રુવ પર ઉતરાણની ક્ષણને યાદ કરી અને વિકસિત ભારતમાં યોગદાન આપવામાં વૈજ્ઞાનિક સમુદાય અને સંશોધકોની ભૂમિકાની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સે સરકારમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે. આજે અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ સીઈઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે ઉપસ્થિત સીઈઓને એક મજબૂત અવકાશ ઇકોસિસ્ટમ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે એક અનુકૂળ વાતાવરણ બનાવવું જોઈએ જેથી વિશ્વભરના લોકો ભારતને અવકાશ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા અને ભવિષ્ય બનાવવા માટે એક પસંદગીના સ્થળ તરીકે જુએ.
1: બહુ લોકો જોડના હૈ હમે એસા એક ઓરા ખડા કર દેના ચાહીએ કે ઇસ ફિલ્ડ મે દુનિયા ભર કે લોકો કો જિંદગી બનાની હૈ તો હિન્દુસ્તાન જાઓ, ભારત કી કોઈ સ્ટાર્ટઅપ સે જુડ જાઓ, ભારત કી કોઈ સ્પેસ એજન્સી સે જુડ જાઓ. પૂરા ટેલેન્ટ પૂલ જો હૈ એક મેગ્નેટ કી તરહ આપકે કારણ હમ ખીંચ સકતે હૈ ઓર વો હમારી એક બહોત બડી તાકત બન સકતા હૈ.
0: શ્રી મોદીએ કહ્યું કે ભારત ખર્ચની દ્રષ્ટિએ નોંધપાત્ર ફાયદો ધરાવે છે અને કુશળ પ્રતિભા સાથે મજબૂત જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે આ શક્તિઓ ભારતને વૈશ્વિક અવકાશ ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવવાની ક્ષમતા આપે છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અને ભારતને 45 અબજ ડોલરનું અવકાશ અર્થતંત્ર બનાવવામાં અવકાશ ટેકનોલોજી મુખ્ય ભૂમિકા ભજવશે.
2: ભારત કી અર્થવ્યવસ્થા આને વાલે સમય મે દુગના હોને વાલી હૈ. ઉસ ક્ષમતા કો બઢાને કે લિયે સ્પેસ સેક્ટર એક બહોત મહત્વપૂર્ણ કોન્ટ્રીબ્યુટર કે રૂપ મે આને વાલે સમય મે કામ કરેગા. લેકિન મે યે માનતા હું કે કેવલ 44 બિલિયન ઇકોનોમી તક પહોંચના માત્ર હમારા લક્ષ્ય નહીં હૈ. હમારે લિયે પ્રશ્ન યે હૈ કે યે સારી ટેકનોલોજી જો હૈ યે ભારત મે કિસ તરહ સે બનને લગે ઓર હમ કિતની ભારતીય સમસ્યાઓ કા ઉસકે લિયે સમાધાન કર સકતે.
0: આજે ગુજરાતના અમદાવાદમાં 3જા રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવણીમાં બોલતા તેમણે કહ્યું કે અવકાશ ક્ષેત્રમાં સુધારાઓથી સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ માટે તક વધી છે. અવકાશ ટેકનોલોજી ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોને ફાયદો કરાવી રહી છે. શ્રી શેખાવતે આ પ્રસંગે ભારતની અવકાશયાત્રામાં ડોક્ટર વિક્રમ સારાભાઈના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કર્યું. ઇસરોના અધ્યક્ષ વી નારાયણન અને અવકાશ એપ્લિકેશનના કેન્દ્રના ડિરેક્ટર વી એન રાવ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલિંગને તેમના રોજિંદા દિનચર્યામાં સામેલ કરવા અપીલ કરી છે. ડોક્ટર માંડવિયાએ આજે વિશાખાપટ્ટનમમાં બ્રિક્સ ફ્રેન્ડશીપ સાયકલિંગ ઇવેન્ટ બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સાયકલિંગ એ ફિટ ઇન્ડિયા મુવમેન્ટનો એક અભિન્ન ભાગ છે. સાયકલિંગ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. આજે આ ઇવેન્ટ દેશના આશરે 1800 શહેરોમાં યોજાઈ હતી, જેમાં આશરે 1 લાખ યુવાનોએ ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને નવો અમેરિકી પ્રદેશ દર્શાવતી એક છબી શેર કર્યા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધુ તીવ્ર બન્યો છે. ઇરાને પુનરોચ્ચાર કર્યો છે કે જ્યાં સુધી અમેરિકા પોતાનું વલણ બદલશે ત્યાં સુધી આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બંધ રહેશે. અમેરિકાના આ દાવાઓને નકારી કાઢતા ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ મોહસેન રેઝાઈએ અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદનોની તીવ્ર ટીકા કરી છે. તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં અમેરિકાની નિષ્ફળતા અને માલિકીના દાવા વચ્ચેનો તફાવત વોશિંગ્ટન અને સ્ટ્રેટ વચ્ચેના 7000 માઇલ કરતાં વધુ છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકા ઇરાન વિરુદ્ધ વધુ આર્થિક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે. દરમિયાન ઇરાનની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરીએ પડોશી દેશોને ઇરાન વિરુદ્ધ અમેરિકાના આર્થિક અભિયાનમાં ભાગ ન લેવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આવી ભાગીદારીથી ઇરાન તેમને દુશ્મન ગણશે. ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન બ્રોડકાસ્ટિંગ સાથેની એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે ઇરાન તણાવ વધારવા માંગતું નથી, પરંતુ ચેતવણી આપે છે કે જો પડોશી દેશો અમેરિકાના આર્થિક દબાણને ટેકો આપશે તો ઇરાન તેનો બદલો લેશે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ કહ્યું કે વેપાર વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ કેનેડા તેના કામદારો, ખેડૂતો અને વ્યવસાયોને સુરક્ષા માટે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફ જેટલો જ જવાબી ટેરિફ લાદશે. પ્રસ્તુત છે એક અહેવાલ.

0: 84 रन बना लिए हैं। इस मुकाबले में सारांश जैन भारत के लिए डेब्यू कर रहे हैं। भारत ने पहला मुकाबला 165 रन से जीता था। श्रृंखला में भारत 1-0 से आगे है। और अन्य खेल खबरों के साथ हैं अर्जुन।
1: ऑस्ट्रेलिया ने बांग्लादेश को दूसरे क्रिकेट टेस्ट मैच में एक पारी और 51 रन से हरा दिया है। दोनों टीम श्रृंखला में एक एक की बराबरी पर रहीं। टेस्ट रैंकिंग में ऑस्ट्रेलिया शीर्ष पर और भारत चौथे स्थान पर है। उधर महिला हॉकी विश्व कप में आज भारत का मुकाबला ऑस्ट्रेलिया से होगा। सेमीफाइनल में जगह बनाने के लिए भारत को ये मैच जीतना होगा। पूल ई का ये मैच रात 10:30 बजे शुरू होगा। नीदरलैंड्स 6 अंकों के साथ पहले ही सेमीफाइनल में पहुंच चुका है। चीन के 2 अंक हैं जबकि भारत और ऑस्ट्रेलिया के 1-1 अंक हैं।
0: और अब बुलेटिन के अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने अंतरिक्ष स्टार्टअप से मजबूत इकोसिस्टम बनाने की अपील की ताकि वे वैश्विक प्रतिभाओं को आकर्षित कर सकें। राष्ट्रीय अंतरिक्ष दिवस की शुभकामनाएं दी। ब्रिक्स देशों के खेल मंत्रियों की बैठक आंध्र प्रदेश के विशाखापट्टनम में जारी। विदेश मंत्री डॉक्टर एस जयशंकर आज 2 दिवसीय रूस दौरे पर रवाना होंगे। छत्तीसगढ़, ओडिशा और तटीय आंध्र प्रदेश में आज कुछ स्थानों पर मूसलाधार वर्षा का ऑरेंज अलर्ट। ईरान ने पड़ोसी देशों को आगाह किया कि वे अमरीकी आर्थिक प्रतिबंध अभियान में शामिल न हों। भारत और श्रीलंका के बीच क्रिकेट श्रृंखला का दूसरा और अंतिम टेस्ट मैच कोलंबो में जारी। और हॉकी विश्व कप में आज भारतीय महिला टीम का मुकाबला ऑस्ट्रेलिया से। सेमीफाइनल की दौड़ में बने रहने के लिए भारत के लिए मैच जीतना जरूरी। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: आप सुन रहे हैं विविध भारती।
3: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે। આજે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવા અને ભારતને 45 અબજ ડોલરના અવકાશ અર્થતંત્ર તરફ લઈ જવા માટે અવકાશ ટેકનોલોજી એક મુખ્ય આધારસ્તંભ છે। આજે અમદાવાદમાં 3જા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીમાં સંબોધન કરતા તેમણે ભાર મૂક્યો કે અવકાશ સુધારાઓ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગના નેતાઓ માટે તકોનું લોકશાહીકરણ કરીને એક મોટી છલાંગ લગાવે છે।
4: भारत की अर्थव्यवस्था आने वाले समय में दुगना होने वाली है। उस क्षमता को बढ़ाने के लिए स्पेस सेक्टर एक बहुत महत्वपूर्ण कंट्रीब्यूटर के रूप में आने वाले समय में काम करेगा। लेकिन मैं ये मानता हूं कि केवल 44 बिलियन इकोनॉमी तक पहुंचना मात्र हमारा लक्ष्य नहीं है। हमारे लिए प्रश्न यह है कि ये सारी टेक्नोलॉजी जो है ये भारत में किस तरह से बनने लगे और हम कितनी भारतीय समस्याओं का उसके लिए समाधान कर सकते हैं।
3: તેમણે વધુમાં જણાવ્યું કે ભારતની અવકાશ યાત્રા માત્ર લોન્ચ કરાયેલા ઉપગ્રહોની સંખ્યા દ્વારા જ નહીં, પરંતુ ખેડૂત, માછીમાર અને સામાન્ય નાગરિકોને લાભ પહોંચાડતા માનવ જીવન પર તેની સીધી અસર દ્વારા માપવામાં આવે છે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતમાં પુષ્કળ ક્ષમતા અને અત્યાધુનિક પરીક્ષણ સુવિધાઓ છે અને સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ અગ્રણીઓને રાજ્યમાં રોકાણ અને ઉત્પાદન શરૂ કરવા આમંત્રણ આપ્યું છે। શ્રી મોઢવાડિયાએ વિજ્ઞાન પર્યટનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે તે વાત પર ભાર મૂકતા વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટે ઇનસ્પેસ ઇન્ડિયા જેવી મોટી પહેલોનું આયોજન કરવા માટે રાજ્ય સરકારના સતત પ્રયાસોની રૂપરેખા આપી। આ કાર્યક્રમમાં ડોક્ટર વિક્રમ સારાભાઈના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઇસરોના અધ્યક્ષ વી નારાયણન અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વડા વી એન રાવ, અગ્રણી વૈજ્ઞાનિકો, સંશોધકો અને ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના ન્યૂજર્સીની મુલાકાત દરમિયાન રાજ્યના વિકાસ વિઝન પર પ્રકાશ પાડ્યો। ગુજરાતી સમુદાયને સંબોધતા શ્રી પટેલે કહ્યું કે વર્ષ 2003માં જ્યારે ગુજરાતે વાયબ્રન્ટ ગુજરાતની કલ્પના કરી ત્યારે બહુ ઓછા લોકો વૈશ્વિક રોકાણ સમિટ વિશે વિચારતા હતા। રાજ્ય વહેલું આગળ વધ્યું અને હવે પુરસ્કારો એકત્રિત કરી રહ્યું છે। તેમણે સમુદાયને ગુજરાતમાં રોકાણ, જ્ઞાન અને અનુભવ લાવવા અપીલ કરી હતી। ભાવનગર જિલ્લાના સિહોર ખાતે વન વિભાગ તથા સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યનો સંદેશ આપતા વૃક્ષરથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। સુરતના કામરેજમાં પણ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી।

ડાંગના ગિરિમથક સાપુતારામાં પરંપરાગત આદિવાસી હસ્તકલા અને વન ઉત્પાદનોનો મેળો યોજાયો છે, જે સાપુતારા ખાતે ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મેળામાં કુલ 41 જેટલા પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ અને વન ઉત્પાદનના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં ડાંગની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને કારીગરીની જીવંત ઝલક જોવા મળી રહી છે. મોન્સૂન ફેસ્ટિવલની મુલાકાતે આવતા પ્રવાસીઓ અહીં હસ્તકલાની ચીજવસ્તુઓની ખરીદી સાથે સ્થાનિક આદિવાસી કલા અને સંસ્કૃતિને પણ માણી રહ્યા છે. અમદાવાદમાં ચાલી રહેલી અંડર 18 પુરૂષ એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. સેમીફાઇનલમાં ચીને ન્યૂઝીલેન્ડને 89-66 હરાવી 12 વર્ષ બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ કોરિયાને 111-74 પરાજય આપ્યો હતો. અમદાવાદના વીર સાવરકર સ્ટેડિયમમાં સાંજે 7:30 આ ફાઇનલ મેચ રમાશે. તે પહેલા સાંજે 4:15 ન્યૂઝીલેન્ડ અને કોરિયા વચ્ચે કાંસ્ય ચંદ્રક માટે મુકાબલો ખેલાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. હવે આપ સાંભળશો રાષ્ટ્રીય અવકાશ દિવસ અંગે સમાચાર સમીક્ષા, લેખન અને રજૂઆત મયુર સોલંકી.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ પ્રીમિયમ ફિટિંગ સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: પૂજા પ્લસ,
3: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
5: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार, भारत का गम एक्सपर्ट.
6: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
7: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
6: કઈ ઓફર?
7: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડા ની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
6: બસ એટલું જ?
7: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો ₹5,000 સુધી ની બચત.
6: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
7: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: બધો
1: નવી કાર જીતવાનો મોકો. વાવ, પપ્પા ને સરપ્રાઈઝ આપીશ. બસ થોડીક એમને ડિટેલ્સ તો ભરવાની છે.
0: ધોબી ના બુદ્ધુ,
1: કે આવા પોપ અપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
0: તું સમજી ગઈ ને? રિલેક્સ.
1: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
2: RBI કહે છે સ્માર્ટ બનો,
1: કૂલ રહો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2030 સુધી દેશના જીડીપીમાં ગુજરાતનું યોગદાન વધારીને 10% કરવાની નેમ વ્યક્ત કરી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અવકાશ ક્ષેત્રમાં નવીનીકરણ, સહયોગ અને યુવા શક્તિને મહત્વની ગણાવી. ભાવનગરમાં બનાવટી માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી દુર્ઘટનામાં આજે વધુ 2 લોકોના મોત. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને અંડર 18 બાસ્કેટબોલ એશિયા કપની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2030 સુધી દેશના જીડીપીમાં

0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2030 સુધી દેશના જીડીપીમાં ગુજરાતનું યોગદાન વધારીને 10% કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી. અમેરિકા પ્રવાસના 7મા દિવસે શ્રી પટેલે ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂજર્સી કાર્યક્રમમાં ગુજરાતી સમુદાયને સંબોધતા વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનો રોડમેપ પ્રસ્તુત કર્યો. તેમણે ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી થવા અને ગુજરાતમાં રોકાણ માટે ભારતીય સમુદાયને આહવાન કર્યું. યંગ સીઈઓ મીટ દરમિયાન મુખ્યમંત્રીએ અમેરિકા ખાતે કાર્યરત યુવા ઉદ્યોગ સાહસિકો, સીઈઓ, ટેકનોલોજી નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના બિઝનેસ લીડર્સ સાથે ગુજરાતના વિકાસ અને રોકાણની સંભાવનાઓ અંગે સંવાદ કર્યો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અવકાશ ક્ષેત્રમાં ભારતની પ્રગતિને વૈશ્વિક નેતૃત્વ સુધી લઈ જવા નવીનીકરણ, સહયોગ અને યુવા શક્તિને મહત્વની ગણાવી છે. અમદાવાદમાં આજે 3જા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી પ્રસંગે તેમણે જણાવ્યું કે અવકાશ ટેકનોલોજીનો અંતિમ હેતુ સામાન્ય નાગરિકના જીવનમાં પરિવર્તન લાવવાનો હોવો જોઈએ. તેમણે ઉમેર્યું, ખાનગી ક્ષેત્ર, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો માટે અવકાશ ક્ષેત્ર ખોલવાથી ઇસરોની ભૂમિકા ઓછી થઈ નથી, પરંતુ તેની ક્ષમતાને વધુ વ્યાપક બનાવવાની તક મળી છે.
1: माननीय प्रधानमंत्री जी के नेतृत्व में जिस तरह से स्पेस साइंस के इस विधा को प्राइवेटाइजेशन करके भारत के लिए अपार संभावनाओं का द्वार इसके लिए सर्जित किया गया और जिस तरह की क्षमता प्रोफेसर साराभाई से लेकर के आज तक भारत के महान वैज्ञानिकों ने, वैज्ञानिक सपूतों ने उनके अनुभव के आधार पर, उनकी प्रतिभा के आधार पर और उनके परिश्रम के आधार पर जिस तरह का मुकाम भारत ने हासिल किया है, मैं ये मानता हूं कि आने वाले समय में भारत जो आज एक मजबूत स्थिति में इस क्षेत्र में खड़ा है, आने वाले समय में विश्व का अग्रणी और लीडरशिप स्टेटस को प्राप्त करेगा.
0: રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે રાજ્યમાં અવકાશ ટેકનોલોજી આધારિત અનેક સ્ટાર્ટઅપ્સ નવી સંભાવનાઓ સાથે આગળ આવી રહ્યા છે.
2: દેશમાં લગભગ 300 જેટલા જે સ્ટાર્ટઅપ્સ છે એ આ સ્પેસ સેક્ટરમાં કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં 2047 સુધીમાં આપણે આ સેક્ટરની અંદર $1 ટ્રિલિયન ઇકોનોમી પ્રાપ્ત કરીને આ ક્ષેત્રની અંદર હજારો યુવાન અને યુવતીઓને આપણે એમાં એમ્પ્લોયમેન્ટ અને જોબ આપીશું.
0: કાર્યક્રમ દરમિયાન ભારતની અવકાશ ક્ષેત્રની સિદ્ધિઓ, નવીનતા, સંશોધન, ખાનગી ક્ષેત્રની ભાગીદારી તથા વૈશ્વિક સહયોગની નવી તકોને ઉજાગર કરવામાં આવી. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજિત ત્રિદિવસીય સ્પેસ ફેસ્ટિવલ 2026નું આજે સમાપન થયું. રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ ફેસ્ટિવલ દરમિયાન હજારો મુલાકાતીઓએ અવકાશ આધારિત વિવિધ પ્રદર્શનો, વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનો લાભ લીધો. વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. સુરત જિલ્લાના કામરેજના ગલતેશ્વર ખાતે આજે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો. કાર્યક્રમમાં વન સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વનરક્ષકો તેમજ પર્યાવરણનું જતન કરનાર ઉત્સાહી સ્વયંસેવકોનું સન્માન કરાયું. આ પ્રસંગે તેમણે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો.
3: पर्यावरण बचाने के लिए सब आगे है उसको मैं वंदन करता हूँ. हम प्रतिज्ञा करते हैं कि प्लास्टिक का उपयोग कम से कम करें, केमिकल जैसी चीजें नदी में और पृथ्वी में न डालें और पवन शुद्ध हो, जल शुद्ध हो, पृथ्वी शुद्ध हो और वृक्ष भी शुद्ध हो, वैसे हमारी प्रार्थना आज जीवंत हो रही है.
0: ભાવનગરમાં બનાવટી માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી દુર્ઘટનામાં આજે વધુ 2 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે સરટી હોસ્પિટલમાં આજે મૂળ મહીસાગર જિલ્લાના વતની 35 વર્ષીય યુવકનું મોત નિપજ્યું. ઉપરાંત શહેરના કાળિયાબીડ વિસ્તારના સાગવાડીમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાય નામના અનેક વ્યક્તિએ પણ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. તો બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેના ભાગરૂપે એસએમસીની વિશેષ ટીમે વરતેજ નજીક આવેલા આંબાવાડી વિસ્તારમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના નિવાસસ્થાને પંચનામું કર્યું. ભાવનગરમાં તળાજાના મથાવાડા ગામે આજે તળાવમાં ડૂબવાથી 2 યુવકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 2 યુવકોને બહાર કાઢી તેમનો જીવ બચાવાયો હતો. બનાવની જાણ આસપાસના ગ્રામજનોને થતાં જ સ્થાનિક તરણહારોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. તેઓએ 2 યુવકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા, જ્યારે કલાકોની મુશ્કેલ શોધખોળ બાદ અન્ય 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર news_abad ને ફોલો કરશો. કચ્છના અબડાસા તાલુકાના પિંગલેશ્વર સમુદ્રકાંઠા પાસેથી વધુ એકવાર શંકાસ્પદ ઉપકરણ મળી આવ્યું છે. પોલીસ

0: સહયોગી એજન્સીઓના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઉપકરણ અને એક ઓક્સિજન સિલિન્ડર મળ્યા હતા, જેની આગળની તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અબડાસાના કાંઠેથી ડ્રગ્સના પેકેટો સહિત આ પ્રકારની વિવિધ બિનવારસી ચીજવસ્તુઓ મળેલી છે, જેને લઈ સુરક્ષા તંત્ર સચેત બન્યું છે. ગુજરાત રાજ્ય કો ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ગુજકો માસુલની 65મી વાર્ષિક સામાન્ય સભા આજે ગાંધીનગર ખાતે યોજાઈ, જેમાં અધ્યક્ષ દિલીપ સંઘાણીએ જણાવ્યું આજે ગુજકો માસુલ 200% વધુ નફા કમાઈ રહ્યું છે. ગુજકો માસુલે નિવૃત્તિ વય વધારીને 60 વર્ષ કરવાના નિર્ણય અંગે પણ તેમણે માહિતી આપી.
1: उनको बढ़ा के 60 साल तक उनको रिटायरमेंट के बाद उनका लाभ मिले, ऐसा क्रांतिकारी निर्णय गुजको मसूल के बोर्ड ने लिया है. गुजको मसूल ने पूरे गुजरात की कोऑपरेटिव सोसाइटी जो भी कुछ बनाते हैं उनको बिकने के लिए गुजको के नाम से एक रजिस्ट्रेशन करवाया है, ट्रेडमार्क. गुजरात में कोई भी कोऑपरेटिव सोसाइटी कुछ बनाएंगे उनका मार्केटिंग करने के लिए गुजको मार्ट के माध्यम से 250 मॉल बनाने की हमारी
0: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરેપર ગામમાંથી 7000 લીટર ભેળસેળવાળું શંકાસ્પદ દૂધ મળી આવ્યું છે. વધુ માહિતી આપતા ડીવાયએસપી પિયુષ વાડાએ જણાવ્યું કે પોલીસની વિશેષ ટીમ દ્વારા દરોડો પાડી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
2: રેડ કે દરમિયાન સ્થળ પર 7000 લીટર કે આસપાસ દૂધ મિલા હૈ, 120 લીટર વનસ્પતિ ઘી મિલા હૈ ઓર 15 કિલો કે આસપાસ દૂધ કા પાઉડર હૈ વો મિલા હૈ. સ્થળ પર સે સેમ્પલ કે લિયે એફએસઓ કો બુલાયા ગયા થા, ઉન્હોને નિયમ કે તહેત જો ભી સેમ્પલ્સ લેને થે વો સબ લે લિયે હૈ ઓર બાકી કા જો દૂધ થા 7150 લીટર ઓર અન્ય ચીજે જો મિલી થી ઉસકો એઝ પર નોર્મ્સ કહીં પે ભી એન્વાયરમેન્ટ મે ડેમેજ ના હો ઇસ તરહ ઉસકા નાશ કર દિયા હૈ ઓર સેમ્પલ હૈ વો ફર્ધર ટેસ્ટિંગ કે લિયે લેબ મે ભેજ દિયે ગયે હૈ.
0: રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે અરવલ્લી, ખેડા, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદ, સુરત, ડાંગ, નવસારી, તાપી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા છે. દરમિયાન અત્યાર સુધી પડેલા વરસાદે રાજ્યના 25 જળાશય છલકાયા છે, જ્યારે 39 જળાશય હાઈ એલર્ટ પર છે. અમદાવાદમાં ચાલી રહેલા અંડર 18 બાસ્કેટબોલ એશિયા કપની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. વીર સાવરકર રમતગમત સંકુલમાં હમણાં 7:30 વાગ્યાથી આ મેચ શરૂ થશે. સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 79-66 હરાવી ચીને 12 વર્ષ બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ કોરિયાને 111-74 પરાજય આપ્યો હતો. દરમિયાન હમણાં ન્યૂઝીલેન્ડે કોરિયાને 102-97 હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું. સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામ નજીક કંપનીમાં આગની ઘટના બની હતી. છત્રીના કાપડ બનાવતી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2030 સુધી દેશના જીડીપીમાં ગુજરાતનું યોગદાન વધારીને 10% કરવાની નેમ વ્યક્ત કરી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અવકાશ ક્ષેત્રમાં નવીનીકરણ, સહયોગ અને યુવા શક્તિને મહત્વની ગણાવી. ભાવનગરમાં બનાવટી માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી દુર્ઘટનામાં આજે વધુ 2 લોકોના મોત. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને અંડર 18 બાસ્કેટબોલ એશિયા કપની ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે એક ફિલ્મી ગીત. ફિલ્મનું નામ છે ચાંદની. આ ફિલ્મનું સુંદર યુગલ ગીત પ્રસ્તુત કરીએ છીએ. સ્વર આપ્યો છે આશા ભોસલે તથા વિનોદ રાઠોડે. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર શિવહરી.

ચાંદની ફિલ્મના આ સુંદર યુગલગીતની સાથે જ એક ફિલ્મી ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રાત્રિના 7:50 થવા આવી છે. થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું, અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સે સરકારમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જહાજ નિર્માણ, જહાજ સમારકામ અને સંબંધિત દરિયાઈ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે બ્રિક્સ રમતગમત મંત્રીઓની બેઠક પૂર્ણ. ભાજપે તમામ રાજકીય પક્ષોને મહિલા અનામત બિલને સમર્થન આપવા અપીલ કરી અને FIH હોકી વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમ આજે રાત્રે ઓસ્ટ્રેલિયા સામે રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સે સરકારમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે. શ્રી મોદીએ અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ CEO સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી. પ્રધાનમંત્રીએ તેમને તેમના પ્રયાસોમાં સતત રહેવા અને વિશ્વભરમાંથી પ્રતિભાઓને આકર્ષવા માટે એક સક્ષમ મજબૂત અવકાશ ક્ષેત્ર ઇકોસિસ્ટમ બનાવવા વિનંતી કરી.
1: દુનિયા ભારતીય સ્ટાર્ટઅપ કો ખોજતી હોગી, ભાઈ કોણ હૈ ઇસમે, ક્યોંકિ એક જબ બ્રેક થ્રુ હોતા હૈ તો તુરંત લોગો કા ધ્યાન જાતા હૈ. બહોત લોગો કો હમે જોડના હૈ, હમે એસા એક ઓરા ખડા કર દેના.

0: चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों की जिंदगी बनानी है, हिंदुस्तान जाओ, भारत की कोई स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं और वो हमारी एक बहुत बड़ी ताकत बन सकता है।
1: आ વાતચીત દરમિયાન ભારતના પ્રથમ અવકાશ ટેક યુનિકોર્ન સ્કાયરૂટ એરોસ્પેસના મુખ્ય કાર્યકારી અધિકારી પવનકુમાર ચંદ્રાએ અવકાશ ક્ષેત્રને ખુલ્લું મૂકવા બદલ શ્રી મોદીનો આભાર માન્યો. આ દરમિયાન આજે રાષ્ટ્રીય અવકાશ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરતા કહ્યું કે નવા વૈશ્વિક ક્રમમાં ભારત તેના અવકાશ ક્ષેત્રનું સતત વિસ્તરણ કરી રહ્યું છે. 2023માં આ દિવસે ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરના ચંદ્ર પર ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગની યાદમાં દેશ દર વર્ષે આ દિવસ ઉજવે છે, જેનાથી ભારત સોફ્ટ લેન્ડિંગ મેળવનાર ચોથો દેશ બન્યો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બન્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જહાજ નિર્માણ, જહાજ સમારકામ અને સંબંધિત દરિયાઈ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેને દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે.
2: हमने ये साबित किया है कि आत्मनिर्भरता ये हमारी केवल पॉलिसी नहीं है, आत्मनिर्भरता बैटलफील्ड कैपेबिलिटी का एक मल्टीप्लायर है और इस पहल में जीआरसी तथा यंत्र इंडिया लिमिटेड की भूमिका अत्यंत महत्वपूर्ण होने वाली है.
1: કોલકાતામાં ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ અને યંત્ર ઇન્ડિયા લિમિટેડના 5 વિસ્તરણ પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ કર્યા પછી સંરક્ષણ મંત્રી સભાને સંબોધિત કરી રહ્યા હતા. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે બ્રિક્સ રમતગમત મંત્રીઓની બેઠક પૂર્ણ થઈ, જેમાં બ્રિક્સ રમતગમત સંયુક્ત ઘોષણા પત્ર સર્વાનુમતે અપનાવવામાં આવ્યું. ઘોષણાપત્રમાં સંવાદ, પરસ્પર આદર અને સમાવેશ દ્વારા બ્રિક્સ દેશો વચ્ચે રમતગમત સહયોગને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતના બ્રિક્સ 2026ના અધ્યક્ષપદ હેઠળ રમતગમત મંત્રીઓ અને સભ્ય દેશોના વરિષ્ઠ પ્રતિનિધિઓએ રમતગમત વિકાસ, યુવા ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાના માર્ગો પર ચર્ચા કરી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રમતવીરો અને કોચના આદાન પ્રદાન, સંયુક્ત સ્પર્ધાઓ અને રમતગમત વિજ્ઞાન અને ટેકનોલોજીની વહેંચણીનો પ્રસ્તાવ મૂક્યો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આવતીકાલે આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લાના મુસુનુરુ ગામની મુલાકાત દરમિયાન ભારતના પ્રથમ બિન આનુવંશિક રીતે સંશોધિત ઉચ્ચ ઉપજ સંભવિત પોપકોર્ન મકાઈ હાઇબ્રિડ બ્રિજનું લોન્ચિંગ કરશે. તેઓ ખેડૂતોનું સન્માન કરશે અને કૃષિ ક્ષેત્રના હિસ્સેદારો અને અન્ય સહભાગીઓને સંબોધિત કરશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR એ સ્પષ્ટતા કરી છે કે H1N1નું કોઈ નવું સ્વરૂપ ઓળખાયું નથી અને ગભરાવાની જરૂર નથી. હાલમાં ફેલાતો ઇન્ફ્લુએન્ઝા નવો નથી. ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિકોના મતે તે 2025થી ચાલી રહ્યો છે. ICMRએ જણાવ્યું કે નિયમિત દેખરેખ દ્વારા પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી જાહેર આરોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NSDC અને કલ્ટ્સ એજ્યુકેશન એમેઝોન વેબ સર્વિસીસ દ્વારા સાથે મળીને રાષ્ટ્રીય ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૌશલ્ય કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય 1,50,000થી વધુ વ્યક્તિઓને મૂળભૂત AI અને ક્લાઉડ સાક્ષરતા પ્રદાન કરવાનો છે. 10,000 સહભાગીઓને રોજગાર તાલીમ પણ મળશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે આ પહેલ વિકસિત ભારતના વિઝનને પ્રતિબિંબિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત નવીનતા, ટેકનોલોજી અને પ્રતિભા માટે વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. ગંગા નદીના સંરક્ષણ સંબંધિત નિયમોમાં તાજેતરના ફેરફારો અંગેની અરજીની સુનાવણી કરતી વખતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ NGTએ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. NGTના અધ્યક્ષ ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવની આગેવાની હેઠળની બેન્ચે આ મહિનાની શરૂઆતમાં જારી કરાયેલી એક અધિસૂચનાની નોંધ લીધી હતી, જેમાં નદી અને તેની ઉપનદીઓના નો કન્સ્ટ્રક્શન ઝોન દૂર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ગ્રીન ટ્રીબ્યુનલ માને છે કે આ ફેરફાર હાલના પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરે છે. આ મામલે આગામી સુનાવણી 27 ઓક્ટોબરે થશે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીને મહિલા અનામત બિલનું રાજકારણ બંધ કરવા અને સંસદમાં તેને સમર્થન આપવા અપીલ કરી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાનીએ નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ફક્ત મહિલાઓને સમર્થન આપવાની વાત કરે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ સંસદમાં મહિલાઓ માટે 33% અનામત લાગુ કરવામાં સહયોગ કરીને આ સાબિત કરવું જોઈએ. શ્રીમતી ઈરાનીએ તમામ રાજકીય પક્ષોને આ મુદ્દા પર સહયોગ માટે અપીલ કરી જેથી મહિલાઓ

0: લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં વધુ પ્રતિનિધિત્વ મેળવી શકે. ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં વધુ એક ઓછા દબાણ ક્ષેત્રની રચનાને કારણે ઓડિશામાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે. રાજ્યમાં તાજેતરના પૂરને કારણે ઘણા વિસ્તારોમાં નોંધપાત્ર નુકસાન થયું છે. આને ધ્યાનમાં રાખીને નદીઓમાં વધતા પાણીના સ્તર અને વરસાદે ફરી એકવાર ચિંતા વધારી છે. સાંભળીએ એક અહેવાલ.
1: ઉત્તર પશ્ચિમ બંગાળ કી ખાડી મેં બને કમ દબાવ કે નયા ક્ષેત્ર કે કારણ ઉડીસા કે કઈ હિસ્સોમાં મેં ફિર સે ભારી બારિશ હો રહી હે, જબકિ બાઢ પ્રભાવિત ઇલાકે અભી ભી જોખિમ કી સ્થિતિ મેં હે. સાત જિલો મેં હાલિયા બાઢ સે લગભગ 14 લાખ લોગ પ્રભાવિત હુએ હૈ ઓર રાહત વ બહાલી કા કામ જારી હૈ. પ્રકાશ દાસ, આકાશવાણી સમાચાર, ભુવનેશ્વર.
0: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આવતીકાલથી જાપાનની 4 દિવસની મુલાકાતે જશે. તેઓ ટોકિયો, નાગોયા અને ઓસાકાની મુલાકાત લેશે. તેમની સાથે ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ જાપાન જઈ રહ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં 200થી વધુ વ્યાપારી પ્રતિનિધિઓ અને ઉત્પાદન, સેમીકન્ડક્ટર, સ્વચ્છ ઉર્જા અને સ્ટીલથી લઈને ઓટોમોટિવ, નાણાકીય સેવાઓ, આરોગ્ય સંભાળ અને સ્ટાર્ટઅપ્સ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સાથેની વેપાર વાટાઘાટો સ્થગિત કર્યા પછી અને કેનેડાને અમેરિકાનો પ્રદેશ બનાવવાની ઇચ્છાને પુનરાવર્તિત કર્યા પછી બંને દેશો વચ્ચે વેપાર વિવાદ વધુ વધ્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં ટ્રમ્પે કેનેડા પર અમેરિકન ખેડૂતો પર વધુ પડતા ટેરિફ લાદવાનો અને અમેરિકામાં જોડાયા વિના અમેરિકન રાજ્યો દ્વારા ભોગવતા લાભો ઇચ્છી રહ્યું છે. દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાને અમેરિકાની માંગણીઓને ગેરવ્યાજબી અને વેપાર કરારનું ઉલ્લંઘન ગણાવતા સ્પષ્ટતા કરી કે કેનેડા સ્વતંત્ર રીતે વેપાર વાટાઘાટોમાં જોડાશે પર પ્રતિબંધો સ્વીકારશે નહીં. બલુચિસ્તાનના માસ્તુંગ જિલ્લાના ખારકુચા વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યના ડ્રોન હુમલાની બલુચિસ્તાન યક્ષીહતી સમિતિ બીવાયસીએ નિંદા કરી, જેમાં 4 મજૂરો માર્યા ગયા અને અન્ય 3 ઘાયલ થયા. બીવાયસીએ તેને રાજ્ય પ્રાયોજિત આતંકવાદ ગણાવ્યો. એફઆઈએચ હોકી વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમ આજે રાત્રે ઓસ્ટ્રેલિયા સામે રમશે. સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતે આ મેચ જીતવી પડશે. પુલ ઈની મેચ રાત્રે 10:30 શરૂ થશે. ક્રિકેટમાં કોલંબોમાં રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટના પહેલા દિવસે રમતના અંતે ભારતે યજમાન શ્રીલંકા સામે 5 વિકેટે 300 રન બનાવ્યા. આજે સાંજે રમત ડ્રો થઈ ત્યારે ધ્રુવ જુરેલ અને સરન્સ જૈન અણનમ રહ્યા. દેવદત્ત પડીકલ 193 બોલમાં 170 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન શુભમન ગિલે પણ 50 રન બનાવ્યા. શ્રીલંકા માટે અસિતા ફર્નાન્ડોએ 3 વિકેટ લીધી. અગાઉ ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે પહેલી ટેસ્ટ 165 રનથી જીતી અને હાલમાં 2 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સે સરકારમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જહાજ નિર્માણ, જહાજ સમારકામ અને સંબંધિત દરિયાઈ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે બ્રિક્સ રમતગમત મંત્રીઓની બેઠક પૂર્ણ. ભાજપે તમામ રાજકીય પક્ષોને મહિલા અનામત બિલને સમર્થન આપવા અપીલ કરી અને એફઆઈએચ હોકી વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમ આજે રાત્રે ઓસ્ટ્રેલિયા સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: भारूड एक ऐसी कला है, कंटेम्पररी है, वो उसी दिन जो भी गांव में घटित होता है शाम को वो भारूड में रिफ्लेक्ट होता है।
1: भारतीय थिएटर की दुनिया की एक बहुत मशहूर हस्ती,
0: जुलवा में बहुत मेमोरेबल रोल किया उन्होंने। उसके बाद एक झुंझ वारियासी जो मैंने नाटक किया उसमें से बहुत ही बेहतर काम उन्होंने किया।
1: एक निर्देशक और एक प्राध्यापक,
0: तो उनको लगा था कि भाई अब बड़ा कुछ 45-50 साल का कोई बुजुर्ग आएगा जी। तो उनको लगा कि ये क्या करेंगे, ये तो हमसे भी छोटा बच्चा लग रहा है।
1: एक बेमिसाल हस्ती पद्मश्री प्रोफेसर वामन केंद्रे,
0: तो हमें भी तो नाटक इसीलिए करना है कि हमें ये सारी विसंगतियां है, ये जो दीवारें खड़ी करना है, इससे क्या बनने वाला है।
1: उजाले उनकी यादों के 16 अगस्त से 6 सितंबर हर रविवार शाम 4 बजे सिर्फ विविध भारती पर।
2: गैंगस्टर फिल्म का गाना सुनिए, केके की आवाज में, गीत सईद कादरी का है, संगीत प्रीतम का।
3: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને?
4: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે।
3: કઈ ઓફર?
4: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે।
3: બસ એટલું જ?
4: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત।
3: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી।
4: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા।
5: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
6: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
5: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
7: પૂજા પ્લસ,
8: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
9: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
8: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।

0: વડોદરા.
1: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ કી જિમ્મેદારી.
4: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.